નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતની સર્જનહારની આરાધના

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં. પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512966888 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે, એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: હમણાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયમાં છીએ. જે લોકો નિયમિત રીતે આ શૃંખલાને સાંભળે છે એમને તો મારે વિનંતી કરવાની કે બને તો ગીતાનું પુસ્તક આપની સાથે રાખો, જેથી સાથે સાથે વાંચતા જઈએ આપણે અને સાથે સાથે આપણે સમજતા પણ જઈએ. છેલ્લે આપણે જોયું હતું કે લોકસંગ્રહની ને એ બધી મોટી મોટી વાતો સામાન્ય માણસને અઘરી પડે. બે પ્રકારના માણસો કયા હતા? જ્ઞાની અને જેમને હજુ જ્ઞાન થવાનું બાકી છે તેવા. બે પ્રકારના માણસો, એક રાગદ્વેષથી મુક્ત થયેલા છે, એક રાગદ્વેષથી યુક્ત છે. બંનેનો સામાન્ય વ્યવહાર સરખો જ હોય છે, એક જ પ્રકારે કામ કરતા હોય છે, પણ મનસ્થિતિ જુદી હોય છે, ચિત્ત સ્થિતિ જુદી હોય છે. અને એ અઘરી સ્થિતિની સમજણ જો જલ્દી ન પડે તો એનો સહેલો રસ્તો કૃષ્ણએ બતાવી દીધો ગીતામાં, કે જવા દે બધું, એટલું કર કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, તારા બધા જ કર્મો એને તું મારામાં સ્થાપિત કરી દે, સઘળા કર્મોને મારામાં સમર્પિત કરી દે. તું જે કઈ કરે તે યદ્યત કર્મ કરો મિ તદ્દદ અખિલમ સંભવતો આરાધનમ, જે જે કઈ હું કરું છું તે બધું મને સમર્પિત કરી દે. કેવી રીતે સમર્પિત કરી દે? અધ્યાત્મ બુદ્ધિ પૂર્વક, અધ્યાત્મ બુદ્ધિ થી. એટલે બુદ્ધિને અધ્યાત્મમાં પરમાત્મ તત્વની અંદર જોડી દઈને, અને પછી બધા કર્મો ઈશ્વર અર્થે કરું છું, જે કઈ થાય છે તે મારા માટે કશું નથી. અને એમ આવ્યું

એટલે મમત્વ ગયું. મમત્વ છોડી દઈને આ મારું અને આ મારું એની સાથે આ તારું, તો એ બધું છૂટી જાય એટલે નિરાશી આશાથી મુક્ત બની જાય. કોઈ પણ પ્રકારની હવે આ કર્મના પરિણામ રૂપે આ આશા છે

પણ કેવી દુનિયાની સાંકળોથી જુદી, કેવી સાંકળ છે, ત્યાં યયા બધા પ્રધાવંતી મુક્તા સ્થિષ્ઠંતી પણ પંગુવત. એ આશાની સાંકળથી બંધાયેલો હોય તો દોડે, પણ આશાની સાંકળથી મુક્ત હોય, છૂટો હોય, તો એ પંગુની જેમ બેસી જાય, પાંગળા માણસની જેમ, કંઈ જ ના કરે, કારણ કે આશા જ નથી. આ કહે છે કે નહીં, કર્મ કરવાના અને નિરાશી, કારણ કે એ તો ઈશ્વર માટે કર્યું છે, મેં મારા માટે કંઈ કર્યું જ નથી, તો પછી આશા ક્યાં રહી? નિરાશી નિર્મમઃ, એ રીતે કર્મ કર. અને અત્યારે અર્જુને શું કરવાનું છે? યુદ્ધ્યસ્વ વિગત જ્વરઃ, યુદ્ધ કર. કયું યુદ્ધ? તલવારને બાણને, એનાથી થતા યુદ્ધની તો આપણે વિચારણા જ કરતા નથી. દરેકના મનમાં ચાલતું યુદ્ધ છે, સંઘર્ષો છે અનેક પ્રકારના, એ બધાની અંદર સતત નિરંતર કર્મ કરતા રહેવું, ઈશ્વર અર્પણ સાથે ઈશ્વરને સમર્પિત થઈને કર્મ કરતા રહેવું. આગળ હવે કહે છે 31મા શ્લોકમાં કે આ જે મારો મત છે, મેં જે આ સમજાવ્યું કે ભાઈ બધું લાંબુ કંઈ ના હોય તો કરવાની જરૂર નથી, ફક્ત આટલું તો કરો કે તમે કરો છો તે બધા કર્મો મારી અંદર સમર્પિત કરી દો અને એની સાથેની મમતાને મમતાથી દૂર ખસી જાઓ, એટલે પછી એ કર્મ બંધનકારક બનવાના નથી. આવો જે મારો અભિપ્રાય છે, આવો જે મત છે, એને નિત્યમ અનુષ્ઠિષ્ઠંતિ માનવાહા, જે માણસો રોજે રોજ હંમેશા આ મતને અનુસરીને પોતાનું જીવન જીવતા હોય, પોતાના જીવનના બધા કાર્યો કરતા હોય. કયો મત? કે આ ઈશ્વર અર્પણ છે, મારું કશું નથી, મારું આવે ત્યાં બંધન શરૂ થાય, મારું કશું નથી. આવો જ એક અભિપ્રાય મેં અત્યાર સુધીમાં સ્થાપિત કર્યો, એને એનું અનુસરણ જે લોકો કરે છે, જે કોઈ કરે, જે મનુષ્યો કરે, તે મુચ્યંતે તે કર્મભિ. એ લોકો બધી લાંબી આધ્યાત્મિક ચેતનાની વાતો ના કરીએ, દર્શનોની વાતો ના કરીએ, તો પણ આટલું જે લોકો કરે છે, એ લોકો બધા કર્મોથી મુક્ત થાય છે, કર્મના બંધન એને નડતા નથી, કર્મના બંધન બાંધે. જે કઈ કર્મ કરો તે તમને બાંધે, પણ ઉપર કયો તે સિદ્ધાંત જાણી લે અને એ સમજી લે તો એને આ કર્મ બંધન બાંધે નહીં. ક્યારે? એમાં શરત તો મૂકી પાછી, શ્રદ્ધાવંતઃ, શ્રદ્ધાપૂર્વક, જડની જેમ નહીં, શ્રદ્ધાપૂર્વક. આવી એક શ્રદ્ધા હોવી જોઈએ. કઈ શ્રદ્ધા? ક્યાં? તો ઈશ્વરે કહેલું છે, હું જે કરું છું તે મારા માટે કરતો જ નથી, એવી શ્રદ્ધાપૂર્વક. આવી શ્રદ્ધાપૂર્વક, પૂરેપૂરા શ્રદ્ધાળુ બનીને. આ બે વિશેષણો અગત્યના છે. અને અનસૂયંતઃ, અને એ મનુષ્યની અંદર અસૂયા ન હોવી જોઈએ. અસૂયા સિવાય કોઈ પણ પ્રકારની અસૂયા, કોઈના માટે દોષ દ્રષ્ટિ, કોઈના માટે ઈર્ષા દ્રષ્ટિ, ન ઈર્ષા ન દોષ. મારે મારું કર્મ કરવાનું છે અને હું કરું છું, કોણ શું કરે છે એ તરફનો કોઈ વિચાર જ ના હોય, કોઈ નકારાત્મકતા હોવી જ ના જોઈએ. જ્યાંથી નકારાત્મકતા શરૂ થાય ત્યાંથી પેલા કર્મો બાંધવાની શરૂઆત કરે. નકારાત્મકતા જ નહીં, અનસૂયંત, કોઈ પણ પ્રકારની અસૂયા વિનાના. અને શ્રદ્ધાપૂર્વક, એકમાત્ર શ્રદ્ધા કે મારે આખું જીવન આ રીતે વ્યતીત કરવાનું છે, મારે મારા બધા જ કર્મ કરવાના છે, પણ એની સાથે મારે મારી મમતાને બાંધવાની નથી. આવા ભાવપૂર્વક જો એ માણસ કર્મ કરવાની શરૂઆત કરે તો પછી એ મુક્ત છે એમ માની લેવાનું. એ સામાન્ય માણસ હોય, એ કોઈ મોટો દાર્શનિક ના હોય, એને કોઈ મોટા ગ્રંથો ના વાંચ્યા હોય, તો પણ એ મુક્ત છે, કારણ કે એને મમત્વથી પોતાની જાતને દૂર કરી દીધી છે. યે ત્વેતભ્યસૂયંતો નાનુતિષ્ઠંતિ મે મતમ.

એની વિરુદ્ધ જે લોકો આ મતને માનતા નથી અને શંકાઓ કર્યા કરે, આમ હોય તો શું, આ તો આમ કહ્યું પણ આનું શું, એમની અંદર અભ્યાસ ઉયંતા અસૂયા આવે, દોષારો પણ આવે, એવા જે લોકો આ મતને માનતા નથી એ લોકો તો ખરેખર સર્વ જ્ઞાન વિમૂઢા. એ લોકો કેવા છે? સર્વ જ્ઞાન વિમૂઢા, જ્ઞાન થી મૂઢ થયેલા. જો શબ્દ કેવો સરસ છે, મોહ થી મુક્ત થવું એ જ્ઞાન, પણ અહીંયા તો કહે છે કે જ્ઞાન નો પણ મોહ, જ્ઞાન નો પણ મોહ, હું જ્ઞાની છું. એ અહંકાર જો આવી ગયો તો સર્વ જ્ઞાન વિમૂઢાનતાન, આ બધા જ્ઞાનોમાં મોહિત થયેલા. સર્વ જ્ઞાન વિમૂઢા, બધું જ્ઞાન મેળવ્યું છે પણ પેલું જ્ઞાન નથી મેળવ્યું મૂળ વસ્તુનું, એની સાથે પોતાની જાતને જોડી દીધી છે. ઉપરની વાત સમજ્યા નથી કે હું જે કંઈ કરું છું તે ઈશ્વર અર્પણ છે, તે પ્રભુને અર્પણ છે. તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા, એવું જેનામાં નથી. એને બધા જ્ઞાનના પુસ્તકો વાંચ્યા હોય તો પણ એ નિરર્થક છે, એનાથી એને વધારે પડતો વધારે પ્રકારનો મોહ થયો છે. સર્વ જ્ઞાન વિમૂઢાન તાન નષ્ટાન, એને નષ્ટ થયેલા જ વિદ્ધિ જાણ. આ લોકો પોતાનો નાશ પોતે થઈને વરે છે. જે લોકો ઉપરની વાત માને છે તેને કર્મના કોઈ બંધન નથી, કર્મ કરતા હોવા છતાં કર્મના કોઈ બંધન નથી. પણ એથી વિરુદ્ધ બધું જ્ઞાન મેળવ્યું હોય પણ આ મૂળ વાતને ન સમજ્યા હોય તો એને જ્ઞાન મેળવેલું હોવા છતાં એમણે પોતાનો વિનાશ પોતે વરી લીધો છે. એને કર્મ બંધન છે, એના નસીબમાં મોક્ષ નથી. પુનરભિ જનનમ પુનરભિ મરણમ પુનરભિ જનની જઠરે શયનમ, ચાલ્યા જ કરશે. તો મૂળ વાત એ છે કે જ્ઞાનની વાત કરતા પહેલા આ સામાન્ય વ્યવહારની વાત સમજવાની છે. તે એ કે હું જે કંઈ કરું છું, જે કંઈ મારા કર્મો છે, જે શાસ્ત્ર વિહિત કર્મો છે, જે ખોટા નથી એવા કર્મો છે, જે કાર્ય કર્મો છે, જે કર્તવ્ય કર્મો છે, તે મારે કરવાના છે, પણ કરતી વખતે મારી જાતને એની સાથે બાંધવાની નથી. હું કરું એ જ અજ્ઞાનતા. અજ્ઞાનતાનો લાંબી કોઈ વ્યાખ્યા કરવાની જ જરૂર નથી. નરસિંહ મહેતાએ સરસ શબ્દોમાં કહી દીધું, હું કરું એ જ અજ્ઞાનતા. અને બાકી બધા જ્ઞાન મેળવ્યા હોય તો એ જ્ઞાનથી તો માણસ ખરેખર પાછો વિમૂઢ થઈ જાય, મોહ પામે. તો એ લોકો તો પોતાની જાતનો નાશ કરી રહ્યા છે. તો આ વાત શ્રદ્ધાપૂર્વક અને દોષ દ્રષ્ટિ રાખ્યા સિવાય સતત આપણે ધ્યાનમાં રાખવાની છે અને કર્મ કરતા રહેવાનું છે. જેના માટે પછીથી શબ્દો દર્શનોમાં વપરાયા છે, જીવન મુક્ત, જીવતો હોવા છતાં મુક્ત છે. એના માટે બહુ મોટા દર્શનો નથી જાણ્યા તો પણ કઈ જરૂર નથી, ધીમે ધીમે ધીમે આપમેળ જ્ઞાન અંદરથી ઉગશે, નહીં તો જ્ઞાન મોહ પમાડશે. તો આ વાત એક સમજવા જેવી છે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્થ સ્વસ્યઃ પ્રકૃતેર જ્ઞાનવાનપિ પ્રકૃતિમ યાન્તિ ભૂતાનિ નિગ્રહ કિમ કરિષ્યતિ. જ્ઞાનવાન હોય અજ્ઞાનવાન હોય પણ દરેક માણસ પોતાની પ્રકૃતિને વશ થઈને વર્તતો હોય છે. દરેક વ્યક્તિ, દરેક પ્રાણી પોતાના પ્રકૃતિ, પોતાનો સ્વભાવ એને વશ થઈને વર્તતો હોય. પ્રકૃતિ યાન્તિ ભૂતાની, ગમે તેમ કરો, ભૂત માત્ર પ્રાણી.

માત્ર પ્રકૃતિને પામે છે, પોતાની પ્રકૃતિ અનુસાર વર્તે છે. એટલે જાણીતી વાત છે કે એક સાધુ મહારાજ એ પેલા પાણીમાં પડેલા એક વીંછીને કાઢવા ગયા હાથમાં લઈને, તો વીંછીએ ડંખ માર્યો, હાથમાંથી પડી ગયું. એટલે પેલા બાપજીએ ફરીથી પાછો એનો એ પ્રયત્ન કર્યો, હાથમાં લીધો, ફરીથી ડંખ માર્યો, ફરીથી પડી ગયો. ફરી એની એ ક્રિયા થઈ. બાજુમાં ઉભેલા કોઈએ કહ્યું કે ભલા માણસ, પેલો તમને ડંખ મારે છે અને તમે તો એને બચાવવા પ્રયત્ન કરો છો. એટલે એમણે એમ કહ્યું કે એ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે, ડંખ મારવો એની પ્રકૃતિ છે, એ પોતાની પ્રકૃતિને વર્તે છે, તો મારે મારી પ્રકૃતિને નહીં વર્તવું, પ્રાણીઓને બચાવવા એ મારી પ્રકૃતિ છે, સર્વભૂત તરફ સમભાવ રાખવો એ મારી પ્રકૃતિ છે, એ પોતાની પ્રકૃતિ ભૂલતો નથી, તો હું મારી પોતાની પ્રકૃતિ શા માટે ભૂલું. પ્રકૃતિમ યાન્તિ ભૂતાની, પ્રાણી માત્ર પ્રકૃતિ અનુસાર વર્તન કરે છે. એટલે જ્ઞાની હોય કે જ્ઞાની ન હોય, આખરે એ જ્યારે વર્તન કરે છે, વ્યવહાર કરે છે, ત્યારે વ્યવહાર તો સરખો હોય છે, કારણ કે એની પ્રકૃતિ અનુસારનો હોય છે. આપણે જ્યારે વર્તન કરીએ, આ પ્રકારની બુદ્ધિ આપણામાં સતેજ થઈ ગઈ હોય અને ઈશ્વર અર્પણ કરવાનું હોય, તો પણ માણસ કામ તો કેવી રીતે કરે છે? પ્રકૃતિ અનુસાર કરે છે. તો પછી તેમાં નિગ્રહ શું કરવાનો? એના માટે કયા આગ્રહો કરવાના? આમ કર ને આમ ન કર એમ શેનું કહેવાનું? વાત એ છે કે ચિત્તની અંદર જે પરિવર્તન થવું જોઈએ, એ પરિવર્તન એ જગતની વસ્તુ છે. બાકી તો કશું, બધા પ્રાણીઓ જે પ્રમાણે વર્તે છે એ પ્રમાણે વર્તતા રહેશે. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્ય અર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ તયોર્ન વશમાગચ્છેત તૌ હ્યસ્ય પરિપંથિનૌ. વાત આ છે કે ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો અર્થ, આંખ એ ઇન્દ્રિય છે અને આપણે જે વસ્તુને જોઈએ છીએ તે એનો અર્થ છે. ઇન્દ્રિયસ્ય અને ઇન્દ્રિયસ્યાર્થસ્ય, ઇન્દ્રિયાર્થ ઇન્દ્રિયનો અર્થ. કાન, આપણે કંઈક સંગીત સાંભળતા હોઈએ તો કાન જે છે એ ઇન્દ્રિય છે, પણ સંગીત છે એનો અર્થ છે, વિષય છે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો વિષય. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષ વ્યવસ્થિત, એની સાથે રાગ અને દ્વેષ વણાયેલા હોય છે. રાગ અને દ્વેષ એ ઇન્દ્રિયોના ઇન્દ્રિયના અર્થ સાથે જોડાયેલા છે, એમાં છુપાઈને બેઠા છે. આપણને સારું જોવું ગમે અને ખરાબ જોવું ના ગમે. ફૂલ માટે રાગ અને ગંદકી માટે આપણને રાગ નથી, દ્વેષ છે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો અર્થ જે છે એ બે જોડાય ત્યારે એનો જે અર્થ છે, એનો વિષય છે, એની સાથે આપણા રાગ અને દ્વેષ જોડાયેલા હોય છે, એની અંદર છુપાયેલા હોય છે, આપણને ખબર ના હોય. પણ કેટલીક વસ્તુ આપણને ગમે, કેટલીક વસ્તુ આપણને ન ગમે. અહીં પેલી ચિત્તની ભૂમિકા આવે છે. આપણો વ્યવહાર પ્રકૃતિની અંતિ ભૂતાની બરોબર કહી દીધું, પ્રકૃતિને પ્રાપ્ત થાય માણસ. તો વાત શું છે કે ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો અર્થ, એની સાથે જે છુપાયેલો રાગ અને દ્વેષ છે એને વશ થઈને વર્તવું નહીં. આ વાત અગત્યની છે. આપણને ગમે તેની તરફ જઈએ, ન ગમે તેની તરફ ન જઈએ. ફૂલ સૂંઘીએ અને દુર્ગંધ આવે તો નારાજ થઈએ. એટલે આપણા ચિત્તની અવસ્થાઓ બદલાતી જાય. કેવી બદલાતી જાય? એક અવસ્થા એવી છે કે જેમાં આપણને ગમે છે, પ્રેમ છે,

રાગ છે એ ગમે છે, અને એક એવી વસ્તુ છે કે જેને જે આપણને નથી ગમતી એના માટે આપણને દ્વેષ છે. કોને? આપણા ચિત્તને. ઇન્દ્રિયો તો પેલા અર્થને પામી લે છે. આંખનું કામ જોવાનું છે, એને ફૂલ જોયું, એ ફૂલ આપણા ચિત્તને મોકલી આપ્યું, ચિત્તને ગમ્યું, એને ગંદકી જોઈ મોકલી આપી. ઇન્દ્રિયો તો એ જ કરવાનું છે કે પોતાનો અર્થ ગ્રહણ કરીને એને મોકલી આપશે ચિત્ત સુધી. અને ચિત્તની અંદર પછી આ શરૂ થશે, પેલા વિષયની સાથેનો રાગ કે દ્વેષ. રાગ કે દ્વેષ, ગમવું કે ન ગમવું, સારું કે નરસું, અને આપણે એને વશ થઈ જઈએ. એટલે આપણે એ વિષયની અંદર સારાપણું છે નરસાપણું છે એવું જોવા મળીએ. સારાપણું કે નરસાપણું ત્યાં નથી, આપણા ચિત્તમાં છે. તો એ કહે છે કે એને જો તમે વશ થઈ ગયા તો પછી એ રાગ અને એ દ્વેષ એ તમારા તમારે શું કરવું એના એના એના ચાલક બળો બનશે. ગમે છે એના તરફ જવું, નથી ગમતું એના તરફ ન જવું. તમારું ચાલક બળ કોણ? તમારા ચિત્તમાં ઉભો થયેલો રાગ અથવા દ્વેષ. આવા બધા જે દ્વંદ્વો છે, જોડકા છે, એ આપણું ચાલક બળ બની જાય જો આપણે એના વશમાં હોઈએ તો. આ વશમાં હોવું એકદમ સ્વાભાવિક પ્રક્રિયા છે. આપણી ઇન્દ્રિયો તો અર્થને ગ્રહણ કરીને આપણા સુધી મોકલી દે, એટલે આપણી અંદર આ વસ્તુ પેદા જ થઈ જાય છે, ગમે છે કે નથી ગમતું. અને ગમે છે કે નથી ગમતું એમ કરીએ એટલે પછી આપણો વ્યવહાર એને અનુકૂળ થતો જાય. આપણને ન ગમતી વ્યક્તિ જો આપણને સામેથી મળે તો આપણે શું કરીએ? આ ક્યાં અત્યારે મળ્યો? આપણું મોં વિકૃત થઈ જાય, આપણી આંખો એને નથી જોવું એ માટે તૈયાર થઈ જાય. કારણ કે આપણે એ વિષયને ચિત્તમાં મોકલ્યા પછી એની સાથેનો દ્વેષ એને એને આપણી પાસે કામ કરાવ્યું. રસ્તો બદલી લઈએ તો આપણું ચાલક બળ કોણ બન્યું? પેલો રાગ અથવા દ્વેષ, જે સ્વાભાવિક રીતે છે. તો આ રાગ અને દ્વેષને વશ ન વર્તે તો બરોબર છે, પણ જો આ રાગ અને દ્વેષ ઇન્દ્રિયનો ઇન્દ્રિયના અર્થ સાથેનો રાગ અને દ્વેષ એ આપણું જો ચાલક બળ બન્યું તો સમજવું કે આપણો દુશ્મન કોણ? આનો આજે છે ને રાગ દ્વેષ વગેરે એ આપણા દુશ્મનો છે, પરિપંથી નવું એ આપણા શત્રુઓ છે. મોટા શત્રુઓ તો આ છે, આપણે ક્યાંય બીજે જવાની જરૂર નથી. આત્મા હિ આત્માનો બંધુ આત્મા પરિપૂર્ણ આત્માના, પોતે જ પોતાનો બંધુ ને પોતે જ પોતાનો દુશ્મન. આ રીતે થાય છે કારણ કે કોઈ પણ વિષય તરફનો રાગ હોય કે દ્વેષ હોય, એ ગમતો હોય કે ન ગમતો હોય, આ ગમવું કે ન ગમવું એ બંને કલ્યાણ માર્ગના વિઘ્નો છે. ગમે છે તોય ચાલક બળ એ બની ગયું, નથી ગમતું તોય ચાલક બળ એ બની ગયું. તો આપણે જે માર્ગ ઉપર જવાનું છે એ માર્ગના વિઘ્નો બની ગયા. સારું હોય તોય વિઘ્ન બની જાય, મુખ્ય માર્ગથી આપણને ચલિત કરી દે, કારણ કે એ આપણા કલ્યાણ માર્ગના બે મોટા વિઘ્નો છે. કયા? કોઈ પણ વિષય તરફ રાગ અથવા દ્વેષ. ઇન્દ્રિયો તો અર્થ તરફ ખેંચી જશે તમને. આપણે પહેલા જોયું છે કે ઇન્દ્રિયો એક 10 ઇન્દ્રિયો એ 10 ઘોડા છે, અને આપણું શરીર છે એ રથ છે, અને મન છે એની એનું સારથી છે. આ સારથી 10 ઘોડાઓને બરોબર કાબુમાં રાખે છે, એટલે પોતાની ઈચ્છા પ્રમાણેના રસ્તે એને લઈ જાય છે. પણ જો એમ ન થયું તો રથ પડશે ખાડામાં. એટલે આ વાત તરફ બહુ જાગૃત રહેવું જોઈએ કે આપણી સાથે આપણે ઇન્દ્રિયો જે પદાર્થ જે અર્થોને જે પોતપોતાના વિષયોને આપણા ચિત્ત સુધી મોકલે છે એમાં એની સાથે રાગ

અથવા એની સાથે દ્વેષ, સારું અથવા નરસું એવો જે ભાવ પેદા થાય એ આપણા ચિત્તની અંદર ભાવ પેદા થવા દેવો નહીં. એના જ માટે શબ્દ વપરાય છે તટસ્થ. એના જ માટે શબ્દ વપરાય છે તટસ્થ. એના જ માટે શબ્દ વપરાય છે નિર્લેપ. લેપન જ નહીં, સારું હોય કે નરસું જે છે એ છે, બરોબર છે. હું એનાથી લેપાતો નથી અને જે ચાલે છે ચાલવા દો. તો એ અગત્યનું છે. હવે અર્જુનને પ્રશ્ન ઉભો થયો કે આવું જ હોય ભાઈ, આ જ પ્રમાણે હોય, ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના અર્થની સાથે આપણે જોડાવા ન દેવી હોય. તો માણસ જાણે કે અજાણે પાપ કરતો જાય છે, તો એવું કયું તત્વ છે કે જે તમને આ પાપ તરફ ખેંચી જાય છે, દુષ્કર્મ તરફ ખેંચી જાય છે, ન કરવાના કામો તરફ ખેંચી જાય છે, એવું શું છે? એટલે અર્જુને હવે 36મા શ્લોકની અંદર એક પ્રશ્ન પૂછ્યો છે. એ પ્રશ્ન શું છે? અથ કેન પ્રયુક્તઃ અયમ પાપમ ચરતિ પુરુષઃ. માણસ પાપનું આચરણ કરે છે, ખોટું આચરણ કરે છે, અયોગ્ય આચરણ કરે છે, તો એની પાસે આ આચરણ કરાવનારું તત્વ કયું છે? આપણને કોઈએ કહ્યું કે તું આ જમી લે, ખાઈ લે, તો આપણે ખાધું, તો આપણને ખાતા કરનાર જે વ્યક્તિ છે એવું કંઈક છે આમાં? માણસ ખોટું કરે છે, અયોગ્ય કરે છે, અધર્મીય કરે છે, તો આવું કરાવનારું તત્વ કયું એની પાસે? આમ તો આપણે વાતો કરીએ કે ભાઈને તે શુદ્ધ બુદ્ધ મુક્ત એવો આત્મા છે અને જીવ પણ શુદ્ધ છે અને નિત્ય છે અને મુક્ત છે અને શરીરને ઇન્દ્રિયોને બધું આ બધું જે ઉત્પન્ન થાય છે તો એને ગમા અને અણગમા અને બધી વાત કરીને આગળ એ શેને કારણે થાય છે? ના થવી જોઈએ. એક ખુરશી પડી છે, એને શું ખબર કે એને સારું શું ને ખોટું શું? કોણાઈ ઉપર બેઠું એની સાથે ખુરશીને કોઈ નિસ્બત હોય છે? કોઈ સારો માણસ એને બેસે તોય એને કઈ થતું નથી, કોઈ ખોટો માણસ એને બેસે તોય એને કઈ થતું નથી. કારણ કે એનામાં ચૈતન્ય નથી, એનામાં વિચાર શક્તિ નથી. આ વિચાર શક્તિ તમને સારા ને નરસા તરફ ખેંચી જાય તો એ ખેંચી જનાર તત્વ કયું છે? માણસને ખબર હોય છે કે આ ખોટું છે અને તોય એમાં પ્રયોગ જતો હોય છે. જે લોકો પેલા વ્યસનીઓ હોય છે ને, એ વ્યસનીઓને બધાને ખબર હોય છે કે આ વ્યસન છે એ મને હાનિકારક છે. સિગરેટના તો ખોખા ઉપર લખેલું હોય કે હાનિકારક છે, ખબર છે. અને તોય માણસ એનાથી મુક્ત થતો નથી. તો એવું કયું તત્વ આવ્યું જાણે બલાથ બળપૂર્વક એની અંદર ધૂમ્રપાનની અંદર એને પ્રયોજિત કર્યો, એવું કયું તત્વ હતું? એવું કંઈક છે કે જે આપણી વિચાર શક્તિની ઉપર આરૂઢ થઈ જાય અને આપણને ખોટી રીતે ખોટા કામમાં પ્રયુક્ત કરે, પ્રણ બલાત અનિચ્છન્ન પી, ઈચ્છા તો ના હોય, ખબર છે કે આપણે તમાકુ નથી ખાવું, પણ તમાકુ જોયું કે કોકે ધર્યું એટલે ફટ દઈને અનિચ્છન, ઈચ્છા ન હોવા છતાં કંઈક એવું છે કે જે તમને ખેંચીને પેલા માર્ગ ઉપર લઈ જાય છે. આપણી ઈચ્છા તો ના હોય, આપણે તો બધું સરસ મજાનું વાંચ્યું હોય ને આમ ખબર હોય કે આમ જોઈએ ને આમ હોવું જોઈએ ને અત્યારે આ કેવી સરસ મજાની ગીતાની વાતો છે, પણ છતાંય આપણા વડે કેટલાક કામ એવા થઈ જાય, અનિચ્છા એ પણ થઈ જાય, તો આ અનિચ્છા એ આપણને એ કામ તરફ પ્રેરનારું તત્વ કયું? પ્રેરનાર વ્યક્તિ કઈ એવી વાત નથી અહીંયા. એવું કયું તત્વ છે કે જે મનુષ્યની

0: વિચાર કરવાની શક્તિની ઉપર પણ આરૂઢ થઈ જાય છે. અને એની શક્તિની ઉપર આરૂઢ થઈ જાય એટલે પછી એને પોતાને જે માર્ગે લઈ જવો હોય એ માર્ગે એને લઈ જાય. એવું શું છે કે જે માણસને ઈચ્છા ન હોવા છતાં પાપના રસ્તે પ્રયોજે? હું બહુ વિચારપૂર્વક આ પ્રશ્ન પૂછ્યો છે અર્જુને. ઉપર બધી વાતો કૃષ્ણ કે ભાઈ તમારું જે કઈ કર્મ છે એ ઈશ્વર અર્પણ કરી આપણો,
1: જે ગીતા વિશેનું, ગીતાને સમજવા વિશેનું, ગીતામૃતનું રસપાન કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્ન આપણા માટે રસાત્મક રહ્યો હશે એવી હું અપેક્ષા રાખું. અને આગળનું વિચારણા કરવા માટે આપણે હવે પછીની શૃંખલામાં સાથે મળીએ અને ફરી પાછું આગળ અધ્યયન કરીએ. અસ્તુ.
2: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.
3: બાળકોની વાતો, બાળકોની વિગતો, બાળકોને લગતું માર્ગદર્શન, હોય વાત બાળકોને કેળવવાની કે બાળકો સુધી પહોંચવાની, મારું તમારું અને આપણા સૌનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર હવે એક કદમ આગળ. સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ. બાલવાણી, વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન, આ બધું જ ભારતના ભવિષ્ય માટે. ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સર્જકો સાથે બાળક માટે સીધો સંવાદ. તો સાંભળવાનું ભૂલતા નહીં બાલવાણી રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
4: નમસ્કાર મિત્રો, આજે આપણે બાળકો અને દવાઓ વિશે ચર્ચા કરીશું. હું છું ડોક્ટર ચિરાગ જેતપરિયા, ઓમ બાળકો અને ચામડી હોસ્પિટલ મોરબી. આપણી સાથે છે બાળકોના ડોક્ટર સંદીપ મોરી, માસૂમ હોસ્પિટલ મોરબી.
5: ડોક્ટર ચિરાગ સાહેબ, તો આ બાળકોની દવા વિશે થોડું જાણવું હોય તો મને પહેલા એ થોડું જણાવો કે આ દવા કયા કયા પ્રકારે મળે છે, કયા કયા પ્રકારે લઈ શકાય છે?
4: બાળકોમાં દવાઓ મુખ્યત્વે મોં વાટે કે જીભ નીચે રાખીને ચૂસવાની ગોળી, સિરપ કે ટેબ્લેટ સ્વરૂપે આવતી હોય છે. ત્યારબાદ ઇન્જેક્શન દ્વારા ડાયરેક્ટલી સીધા લોહીમાં, સ્નાયુમાં કે ચામડીના નીચેના ભાગે આપવામાં આવતી હોય છે. ત્યારબાદ સ્કિન ઉપર ઓઇન્ટમેન્ટ કે ક્રીમ સ્વરૂપે લગાડી શકાતી હોય છે. ટ્રાન્સડર્મલ પેસ્ટ તરીકે લગાડવામાં આવતી હોય છે. નાકના ટીપા, કાનના ટીપા, આંખના ટીપા તરીકે આપવામાં આવતું હોય છે. રેક્ટલ સપોઝિટરી તરીકે ગુદા માર્ગમાં પણ મૂકવામાં આવતી હોય છે. પાણીના નાસ દ્વારા કે નેબ્યુલાઇઝર દ્વારા કે પફ દ્વારા પણ આપવામાં આવતી હોય છે.
5: હા સાહેબ, તો દવાઓ આ પ્રકારે આપી શકાય. હવે આપણે દવાઓ મેડિકલ સ્ટોરેથી ખરીદતી વખતે, દવાઓ સમજતી વખતે, દવાઓ ઘરે કેવી રીતે વાપરવી, કેવી રીતે રાખવી, કેવી રીતે સ્ટોર કરવી, એના વિશે તમે શું કહેવા માંગો છો?
4: ડોક્ટરને બતાવ્યા બાદ મેડિકલ સ્ટોરમાં જ્યારે આપણે દવા લેવા માટે જતા હોઈએ છીએ ત્યારે જે વ્યક્તિ બાળકને ઘરે દવા આપવાનું હોય જો તે હાજર હોય તો તેમને ફરજિયાત ત્યાં સાથે જવું જોઈએ. દવા સરખી પૂરી રીતના સમજવી જોઈએ. કઈ દવા કેટલા દિવસ આપવાની છે તે સમજવું જોઈએ. કઈ દવા શેની છે તે બોટલ પર લખાવવું જોઈએ. જેમ કે શરદીની દવા, તાવની દવા, ઉલટીની દવા, પછી જમ્યા પહેલા કે જમ્યા પછી તે પણ પૂરતું સમજવું જોઈએ. કઈ દવા કઈ જગ્યાએ રાખવી જોઈએ, જેમ કે અમુક દવા ફ્રીજમાં રાખવાની આવતી હોય છે, અમુક પાવડરવાળી દવામાં પાણી કેટલું નાખવાનું હોય છે, તે બધું સરખું સમજવું જોઈએ. જો આપણે બે બાળકો હોય તો પહેલા બાળકની બધી દવા સમજી અને અલગ બેગમાં મૂકવી જોઈએ. ત્યારબાદ બીજા બાળકની દવા લેવી જોઈએ અને દરેક બોટલ ઉપર બંને બાળકોના નામ લખેલા હોવા જોઈએ, જેથી બાળકની દવા એકબીજા સાથે મિક્સ ના થઈ જાય. અને દવાને સ્ટોર કરતી વખતે જો બાળક મોટું હોય તો બાળકના હાથમાં ન આવે તેટલી ઊંચાઈએ દવા મૂકવી જોઈએ. તેમજ અથવા તો આપણે દવાઓને અમુક લોકમાં રાખીને આપી શકાય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે બાળક નાના નાના નાની દાદા

0: દાદી કે કોઈ વડલી દવા જાતે બહાર પડી હોય છે તો તે પી લેતું હોય છે, કોઈ બીપી કે ડાયાબિટીસ ની દવા, તો તેના લીધે તેની આડઅસર આવી જતી હોય છે. અમુક દવા કે સિરપ મીઠી હોય તો બાળક જાતે વધારે ડોઝમાં પી લેતું હોય છે. દવાઓ ક્યારે તડકામાં ન રાખવી જોઈએ?
1: તો આપણે દવાઓની પ્રોસેસ સમજા. તો હવે આપણે બાળકોને દવા પીવડાવતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ? દવાઓ પીવડાવતી વખતે
0: જો બાળક સમજણ શક્તિ વાળું હોય તો બાળકને આપણે સમજાવવું જોઈએ કે આ દવા કેમ જરૂરી છે, કેમ પીવી જોઈએ. તો તે બાળક કડવી દવા હશે તો પણ તે દવા પી લેશે. ઘણી વખત બાળક દવા નથી પીતું તો મેઇનલી બાળક ડરના લીધે નથી પીતું. ઘણી વખત દવા કડવી હોય છે કે સાઈઝ જેમ કે ગોળી મોટી હોય તો પણ તેને ગળવામાં તકલીફ પડતી હોય છે તો તેના લીધે નથી પીતું. અમુક દવાઓની કંપનીમાં બોટલ ઉપર ફ્રૂટ દોરેલા હોય છે, જેમ કે અને સાથે લખેલું પણ હોય છે કે મેંગો ફ્લેવર, ઓરેન્જ ફ્લેવર, તો તે દવા તે ફ્રૂટના જ્યુસ સાથે મિક્સ કરીને તમે આપી શકો છો. ઘણી વખત બાળક દવાની ઉલટી કરીને કાઢી નાખે તો તે દવા 10-15 મિનિટ પછી ફરીથી પૂરો ડોઝ આપવો જોઈએ. અમુક બાળકોને દવાની બોટલથી જોઈને ડર લાગતો હોય છે, જેવી બોટલ જોવે તરત બાળક ઘરની બહાર દોડવા ભાગી જતું હોય છે, તો તેવા બાળકોની સામે દવા બોટલમાંથી ખોલીને ન આપવી જોઈએ. તેમને બીજા રૂમમાં બાળકને લઈ જઈ અને અલગ રૂમમાં બાળકને દવા અગાઉથી કાઢીને પછી બાળકને તે રૂમમાં લાવીને પછી દવા આપવી જોઈએ. અને ઘણી વખત દવા બાળકને રમાડતા રમાડતા પણ આપવી જોઈએ. કોઈ રમકડું રમાડતા રમાડતા પણ દવા આપણે આપી શકાય છે.
1: આ રીતે દવા તો સાહેબ આપવાની ઘણી બધી મેથડ છે, પણ હવે છતાંય પેરેન્ટ્સનો બહુ સવાલ એવા હોય છે કે બાળક દવા પીતું જ નથી, ઉલટી કરીને કાઢી નાખે છે, કોઈ પણ સંજોગોમાં દવાથી ભાગી જાય છે, તો એને કેવી રીતે પાવી, એ કેવી રીતે મેનેજ કરવું, એના માટે શું કરી શકાય?
0: જો બાળક દવા ના પીતું હોય તો સમજણ શક્તિ વાળું હોય તો આપણે બાળકને સમજાવવું જોઈએ કે આ દવા કેમ જરૂરી છે. જો બાળક સમજણ શક્તિ વાળું હોય તો આપણે બાળકને સમજાવવું જોઈએ કે આ દવા કેમ જરૂરી છે. મોટાભાગની દવા કોઈ પણ પ્રવાહી કે જ્યુસમાં કે ખોરાકમાં મિક્સ કરીને આપી શકાય છે. અમુક દવા ફરજિયાત હોય છે, જેમ કે એન્ટીબાયોટિક છે, તો તેમાં બાંછણ ન ચાલે. જો બાળકને દવા આપીએ અને તે બાળક તરત જ કાઢી નાખે તો 10 કે 15 મિનિટ પછી પૂરો ડોઝ ફરીથી આપવો જોઈએ. સમજણ શક્તિવાળું બાળક હોય તો આપણે થોડો ઘણો ડર પણ બતાડી શકીએ છીએ. જો તું આ દવા નહીં પી તો તને ડૉક્ટર ઇન્જેક્શન આપી શકે, તો તે બાળક તરત પી લેતું હોય છે. પણ વધારે પડતું ડરાવવું ના જોઈએ. અમુક બાળક વધારે સમજણ શક્તિવાળા હોય તો તેમની સામે બોટલ ખોલીને દવા ના આપવી જોઈએ. બીજા રૂમમાં દવા ઓલરેડી માપીને ચમચીમાં કે વાટકામાં ભરીને પછી તેમને આપવી જોઈએ. અમુક દવા બાળકને ફોલાવી જોઈએ કે જેમ કે કોઈ આપણે જ્યુસમાં નાખતા હોય, જો બાળકને સામે નાખશું તો બાળકને ખબર પડી જશે તો તે જ્યુસ નહીં પીવે. તો આપણે બે અલગ અલગ ગ્લાસ રાખવાના, એક આપણો ગ્લાસ અને તેના ગ્લાસમાં દવા નાખી દેવાની અગાઉથી. પછી બાળકને કે જો અમે બધા લીંબુ શરબત પી છીએ તારે પીવું છે, પછી બાળક હા પાડશે, એટલે આપણે એને દવા ગ્લાસ એને આપી દેવાનું, આપણે અલગ એની સાથે પી લેવાની. આ રીતના આપણે અને રમાડતા રમાડતા પણ આપણે ફોલાવીને દવા આપી શકીએ છીએ.
1: ઘણીવાર બધા બાળકો બધી જ દવા નથી કાઢી શકતા, અમુક દવાના જ ફોબિયા હોય છે અને અમુક દવાઓને ઘણીવાર આપણે કહીએ કે આ છોકરો અમારું સુગારવું છે તો એ દવા નથી પીતા, તો એવા સંજોગોમાં ટ્રાય કરવાની, પણ છતાંય ટ્રાય ના કરે તો ડૉક્ટરને કહેવાનું કે આ દવા આ ફોર્મ્યુલેશન ચેન્જ કરો, બીજી કંપનીની બીજી ફ્લેવરવાળી દવા બદલીને પણ ટ્રાય કરી શકાય, બીજું મોલિક્યુલ જ ચેન્જ કરીને ટ્રાય કરી શકાય. છતાં પણ દવા નથી પીતું અને એને ઇન્ફેક્શન સિગ્નિફિકન્ટ છે તો પછી એન્ટીબાયોટિક જ દેવાની જરૂર હોય તો એન્ટીબાયોટિકના ઇન્જેક્શન આપવા ઘણીવાર જરૂરી પડતા હોય છે.
0: બીજું કે ઘણી વખત આપણે દવા થોડા સમય પડેલી હોય તે દવા મહિના પછી પાછા આપણે આપતા હોઈએ છીએ. જો બાળકના વજનમાં ઝાઝો ફેરફાર ન થયેલો હોય તો જેમ કે ઉલટીની દવા, તાવની દવા કે પેટમાં દુખાવાની સામાન્ય દવા તમે આપી શકો છો. પરંતુ દવા આપતા પહેલા દરેક બોટલની એક્સપાયરી ડેટ ફરજિયાત ચેક કરવી જોઈએ. અમુક દવાઓ હલાવીને આપવાની હોય છે તો તેને સરખી હલાવવી જોઈએ, ત્યારબાદ દવાઓ આપવી જોઈએ. બને ત્યાં સુધી ઘરમાં એક જ વ્યક્તિએ દવા આપવી જોઈએ. ઘણી વખત કેવું થતું હોય છે કે બાળકને દાદીએ દવા આપી દીધી હોય, થોડી વાર પછી મમ્મી આવી હોય, મમ્મીને ખબર નથી તો તે દવા પાછી બીજી વાર આપશે, તો આ રીતના ઓવરડોઝ પણ થતો હોય છે. એટલે ઘરના વ્યક્તિએ કન્ફર્મ કરવું છે કે મેં આ દવા આપી છે અને બીજાને પણ ઇન્ફોર્મ કરવું જોઈએ. તેમજ નાકના ટીપા, કાનના ટીપા, નેબ્યુલાઇઝર માસ્ક, આ ટાઈપની અમુક દવાઓ કે અમુક વસ્તુઓ એક બાળકને બીજા બાળક સાથે શેર ક્યારેય ના કરવી જોઈએ. કારણ કે જેમ કે નાકના ટીપ એક બાળકના નાક નડી જશે તે બીજા બાળકને વાપરશે તો તેનું ઇન્ફેક્શન તેને બીજા બાળકને પણ લાગી શકે છે. બે દવાઓ વચ્ચે 10-15 મિનિટનું અંતર રાખવું જોઈએ. તેમજ જમ્યા પહેલાની કઈ દવા છે, જમ્યા પછીની કઈ દવા છે અને જમ્યા પહેલા કેટલા સમય આપવી જોઈએ તે પણ સરખી સમજણ સાથે આપવી જોઈએ. અમુક વખત અમુક વ્યક્તિ એવું માનતા હોય છે કે દવાનો ડોઝ ઝાઝો આપે તો બાળક જલ્દી સારું થાય, તેવું ખરેખર નથી હોતું. તેનાથી આડઅસર આવવાની શક્યતા હોય છે. અમુક વખત અમુક દવા બાળક નથી પીતું તો મા બાપ દવા અમુક ઓછી આપતા હોય છે, તે પણ ના કરવું જોઈએ. દવાનો ડોઝ તો પૂરેપૂરો જ આપવો જોઈએ અને

0: પૂરતા દિવસે આપવો જોઈએ. મેડિકલ સ્ટોરમાં તમે ઓટીસી પ્રકારની સામાન્ય પ્રકારની દવાઓ જાતે લઈ શકો છો, પરંતુ બાળકની તબિયત વધારે ખરાબ કે ગંભીર લાગતી હોય તો તરત જ બાળકના ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ. આજકાલ માર્કેટમાં અમુક ભ્રામક દવાઓ પણ આવતી હોય છે, જેમ કે તમે મેડિકલ સ્ટોરમાં ORS માંગો ત્યારે ORS ની બદલે ORSL નામનું એનર્જી ડ્રિંક આપી દેતા હોય છે, જે ઝાડામાં મદદ નથી કરતું. એલોપેથિક દવાઓ એલોપેથિક ડોક્ટર પાસે, આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક ડોક્ટર પાસે, હોમિયોપેથિક દવાઓ હોમિયોપેથિક ડોક્ટર પાસે બતાવીને જ આપવી જોઈએ. ઘરે આપણે સામાન્ય ઉપયોગ માટે કઈ દવાઓ રાખી શકાય છે અને વાપરી શકાય છે તેના વિશે થોડું અમને જણાવો.
1: ઘરે આપણે સામાન્ય રીતે તાવની દવા, જે પેરાસિટામોલ છે, કોઈ વાર પેરાસિટામોલથી તાવ ના ઉતરે તો આઇબુપ્રોફેન નામની દવા છે એ રાખવી જોઈએ. પણ એના ડોઝ ઉપર નિશાન કરેલું હોવું જોઈએ કે કઈ ઉંમરે કેટલો ડોઝ આપવાનો, કયા વજને કેટલો ડોઝ આપવાનો. એ ઘરે રાખી શકાય છે. એક દિવસ પૂરતી રાત્રે 2 વાગે તાવ આવે તો બિંદાસ આપી શકાય, રાત્રે 2 વાગે હોસ્પિટલ જવાની બિલકુલ જરૂર હોતી નથી, એમ 1-2 દિવસ આ દવાથી ચાલી જાય. બીજી દવા છે પેટમાં દુખે, પેટમાં વીટ આવે, ચૂક આવે તો છે, એ ખાસ કરીને 1 વર્ષથી નાના, ખાસ કરીને 6 મહિનાથી નાના આ બાળકોમાં ચૂકા આવતા હોય તો એ ઘરે ટીપા રાખી શકે છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે એમાં નિશાન કરીને કીધું હોય પ્રમાણે લઈ શકાય છે. અને કોઈ વાર ભવિષ્યમાં પણ ચૂકા આવે તો આ દવા વાપરી શકાય છે. જનરલી 3-1 મહિના સુધી ખોલેલી સિરપ સારી રીતે સાચવેલી હોય તો બગડતી નથી, એમાંથી એમાંથી વાપરી શકાય છે. પણ 3 મહિના કે 6 મહિના થઈ ગયા હોય, સારી રીતે સાચવેલી ના હોય, ઉપર ઢોળાયેલું હોય, કીડી મકોડા કે જીવજંતુ આજુબાજુમાં હોય તો એ દવા ફેંકી દેવાની છે. ત્રીજી દવા છે એ પેટમાં ઘણીવાર ગેસ થાય તો સેમિથિકોનના ટીપા, ડીલ ઓઇલ ફેનિલ ઓઇલના ટીપા રાખી શકો છો. અને કોઈ વાર ગેસ થાય મોટું બાળક હોય તો ડાયજીન નામની દવા આવે, ટેબ્લેટ ડાયજીન, જે એન્ટાસિડ છે. એસિડિટી થાય, પેટમાં ઉપરના ભાગમાં દુખાવો થાય, ગેસ થતો હોય તો એના માટે તાત્કાલિક રિલીફ આપે છે. એ મોટા ભાગે બધાના ઘરમાં હોતી હોય છે અને એ 1-2 દિવસ માટે વાપરી શકાય છે. બીજી દવા જે ઉલટી માટે ઓન્ડાનસેટ્રોન નામની દવા આવે છે, ગોળી પણ હોય છે, સિરપ પણ હોય છે, એ પણ 1-2 ઉલટી થાય તો આપી દેવાની હોય છે. પણ જો વારે વારે ઉલટી થાય અને દવા આપ્યા પછી પણ કાઢી નાખે તો પછી હોસ્પિટલે કે ક્લિનિકે બતાવવા જવાની જરૂર પડી શકે છે. એટલે આ તાવની, ઉલટીની, પેટમાં દુખવાની, ગેસની આ દવાઓ ઘરે રાખી શકો. આ ઉપરાંત નાકના ટીપા છે, જે સલાઈન નાકમાં મીઠાના પાણીના ટીપા નાખવાના હોય છે, રેડીમિક્સ મળે છે, એ પણ વાપરી શકાય છે. એ ગમે ત્યારે વાપરી શકાય, ગમે એટલી વાર શરદી થાય, નેઝલ બ્લોક થાય, નાક બંધ થઈ જાય ત્યારે વાપરી શકાય છે. એની કોઈ આડઅસર હોતી નથી, દિવસમાં ગમે એટલી વાર નાખી શકું છું. આ દવાઓ ઘરગથ્થું જે છે એ ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય છે, આપણે ફરવા ગયા હોય ત્યાં પણ જાતે લઈ શકાય છે. અને આ દવાઓનો યુઝ 1-2 દિવસ માટે કરવો જોઈએ, ત્રીજા દિવસે આ સેમ તકલીફ ચાલુ રહે તો સમયસર ડૉક્ટરને બતાવવું જરૂરી હોય છે.
0: કઈ દવાઓ જરૂર પડે તો જ આપવી જોઈએ?
1: અમુક દવાઓ જે આગળ આપણે ઘરગથ્થું વાત કરી કે રાખી શકાય, એ જરૂર પડે તો જ આપવી જોઈએ. હવે તાવની દવા છે તો આપણને ખબર નથી કે આ ઇન્ફેક્શનમાં આ વાયરલ ફીવર કેટલા દિવસ આવવાનું છે, એટલે સવાર બપોર સાંજ કોઈ 3 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 7 દિવસ એવે લખીને આપે તો એવી રીતે નથી આપવાની. તાવની દવા તાવ આપ્યા પછી જ આપવાની છે. તાવ આવે તો પ્રિફરેબલી ઘરમાં થર્મોમીટર રાખો, થર્મોમીટરથી તાવ માપો, 100 ડિગ્રી ફેરનહીટ ઉપર તાવ હોય તો જ તાવની દવા આપો. એક તાવની દવા પેરાસિટામોલ આપો, એનાથી ના ઉતરે તો 1-1 કલાક પછી આઇબુપ્રોફેન નામની દવા આપી શકાય છે. એનાથી પણ 1-1.5 કલાકમાં ના ઉતરતો હોય તો મેફેનેમિક એસિડ નામની દવા આપે, એ પણ વાપરી શકાય છે. પણ આ પેરાસિટામોલની દવા તમે 4-6 કલાક પહેલાં બીજી વાર ના આપી શકો, આઇબુપ્રોફેનની દવા 6 કલાક પહેલાં ના આપી શકો, અને મેફેનેમિક એસિડની દવા તમે 8 કલાક પહેલાં બીજી વાર ના આપી શકો. પણ તાવ ના આવે તો આ 3માંથી 1 દવા આપવાની હોતી નથી, સવાર બપોર સાંજ એમ તો ક્યારેય નહીં, જરૂર હોય એ પ્રમાણે આપો. તાવ નથી, તાવની દવા નથી આપવાની. તાવ આવે છે, જરૂર છે તો તાવની દવા આપો. તાવની દવા માત્ર એટલું જ કામ કરે છે કે તાવને 6 કલાક કે 8 કલાક દવાની અસર હોય ત્યાં સુધી ઉતારી દે. બીજે દિવસે બીમારી નહીં હોય તો બીજા દિવસે તાવ નહીં આવે. બીજે દિવસે બીમારી હશે તો તાવ આવશે. બીજે દિવસે બીમારી વધશે તો તાવ વધશે, સાથે સાથે બાળક રમતું નથી, ઢીલું પડી જાય, સૂતું સૂતું રહે, તબિયત બગડે છે તો સમયસર હોસ્પિટલે જવાની જરૂર હોય છે. તો એક થઈ તાવની દવા. બીજી છે પેટમાં દુખવાની દવા, કે જે પેટમાં દુખે તો આપવાનું. જ્યારે પેટમાં દુખે, આંતરડાનું ઇન્ફેક્શન થાય ત્યારે 1-2 દિવસ કે વધીને 3 દિવસ આપવી પડતી હોય, પણ એ પણ જ્યારે દુખે ત્યારે જ આપવાની હોય છે. ઘણીવાર એક જ વાર પેટમાં દુખવાની દવા આપી અને પછી બીજા 3-4 દિવસે દુખાવો થતો પણ નથી, કારણ કે ઇન્ફેક્શન માઇનર હોય અને કોઈ વાર

0: ફરી પેટ અપસેટથી હોય એના લીધે દુખતું હોય તો જતું રહીએ, તો એને પણ સવાર બપોર શાંત બે ત્રણ દિવસ પાંચ દિવસ એવી રીતે આપવાની જરૂર હોતી નથી.
1: કઈ દવાઓનો કોર્સ પૂરો કરવો જરૂરી નથી?
0: અમુક દવાઓ જે રિલીવર મેડિસન હોય છે કે જે આપણને બીમારીમાં ટેમ્પરરી રિલીફ આપે, દાખલા તરીકે શરદી ઉધરસની દવા છે. હવે શરદી ઉધરસ કોઈ વાયરસ ઇન્ફેક્શનના લીધે થાય, બેક્ટેરિયાના ઇન્ફેક્શનના લીધે થાય. અમુક વાયરસના ઇન્ફેક્શન હોય સેલ્ફ લિમિટિંગ હોય, સમય જાય ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ સાત દિવસે એની મેળે મેળે જતા, એમાં કોઈ ક્યુરેટિવ મેડિસિન હોતી નથી. તો એમાં સિમ્પટોમેટિક રિલીફ માટે આ રિલીવર મેડિસિન લેવાની જરૂર હોય છે. દાખલા તરીકે કફ સિરપ ઉધરસ શરદીની દવા છે, એ સામાન્ય રીતે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ જરૂરિયાત પ્રમાણે લેવાની હોય છે, પણ સડંગ સાત દિવસ લેવું એવું જરૂરી નથી. વચ્ચે બે દિવસ સારું હોય બે દિવસ બંધ કરી શકો, વચ્ચે જરૂર પડે પાછી શરદી ઉધરસ થયા થોડા થોડા છે તો એક બે દિવસ વધારે આપી શકો. એવી રીતે એમાં ફૂલ કોર્સ કરવાની કે બહુ સ્ટ્રિક્ટલી રિજિડ લેવાની જરૂર હોતી નથી. બીજી દવાઓ ઘણીવાર આપણે એન્ટાસિડ કે પીપીઆઈ એટલે જુનિયર લેન્જોલ કે એસિડિટીની દવા લખતા હોય તો ઘણીવાર એસિડિટીમાં બે દિવસમાં સારું થઈ જતું હોય, તો એ લેવાની જરૂર હોતી નથી લાંબો ટાઈમ, કારણ કે બાળકોમાં બહુ એસિડિટી હોતી નથી. ઘણીવાર બે ત્રણ દિવસ બાળકોમાં સિગ્નિફિકન્ટ પ્રોબ્લેમ હોય, ત્રીજા દિવસે એકદમ છોકરું રમતું થઈ જાય, ડ્રામેટિક ઇમ્પ્રુવમેન્ટ હોય છે, તો આ લાંબો સમય માટે લેવાની જરૂર હોતી નથી. અમુક કોર્સ લખ્યો હોય કે આમાં પંદર વીસ દિવસ કે મહિનો દિવસ આપવી, તો એવી બીમારીમાં જેને સિગ્નિફિકન્ટ એસિડિટીનો પ્રોબ્લેમ હોય એમાં લેવી જરૂરી હોય છે, પણ રૂટિન યુઝ માટે બહુ જરૂર પડતી નથી. જે એડલ્ટમાં કોમનલી વપરાય છે, બીજી દવાઓની સાથે ખાસ વપરાય છે.
1: કઈ દવાઓનો કોર્સ પૂરો કરવો ફરજિયાત છે?
0: અમુક દવાઓ એવી છે કે જે ક્યુરેટિવ છે, ક્યુરેટિવ એટલે જેના લીધે ઇન્ફેક્શન કંટ્રોલ થાય છે, દાખલા તરીકે એન્ટીબાયોટિક. તો એન્ટીબાયોટિક જે ખાસ કરીને પાવડરવાળી દવા આવે, ડિસ્પર્ઝિબલ ટેબ્લેટ આવે અને કડવી ગોળી આવે, આ બધી એન્ટીબાયોટિક છે, એના કોર્સ જનરલી પૂરા કરવાના હોય છે, કારણ કે બેક્ટેરિયાના ઇન્ફેક્શન કામ સામે કામ કરે છે, બેક્ટેરિયાને મારે છે. એટલે એને બે દિવસમાં ઘણીવાર સારું થઈ જાય, 50-60% 90% ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું હોય, પણ ત્યારે આ દવા બંધ કરવાની નથી. આ દવાઓ પાછળના 4-5 દિવસ પણ પૂરી કરવાની હોય છે.
1: દવા આપતી વખતે પ્રેમ ભર્યો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવો. દવા એટલે માત્ર બોટલમાં જ નહીં, પરંતુ તમારો પ્રેમ ભર્યો સ્પર્શ પણ બાળક માટે દવા જ છે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: એક કૂવો હતો, એમાં ઘણા બધા દેડકા રહેતા હતા. તેમાં એક ગંગદત નામે દેડકાઓનો રાજા હતો. આ કૂવામાં ગંગદતના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેટ ચાલતો હતો. એક દિવસ ગંગદત આ રેટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો. એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને દરમાં પ્રવેશતો જોયો. મેંઢકરાજ ગંગદતે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જઉં

0: એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત્ત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ગળપણમાં બેઠા બેઠા પીડ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય. તેણે ગંગદત્તને કહ્યું, મેંઢકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરીતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતા ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ એક દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરીતોમાંથી રોજ એક દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે, તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે, હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો જીવ બચાવીને નાસી છૂટ્યો. બે ત્રણ દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછો ન ફર્યો એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત, તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો છો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
0: એક મોટું નગર હતું, તેમાં 2 મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપ બુદ્ધિ હતું. પાપ બુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખી મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય એવો વિચાર કરી પાપ બુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં, જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન વ્યર્થ છે. પાપ બુદ્ધિની વાર્તા ધર્મબુદ્ધિના ગળ

ડે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા, પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું. તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપ

તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મ બુદ્ધિ પાપ બુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘડામાં ભરી એક ખીજડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપ બુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીજડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘોડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ, ઘરમાં ખાનારા જાજા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ મૂંઝાતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ. છતે ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મ બુદ્ધિ બોલ્યો, ભાઈ, જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા. પેલા ખીજડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપ બુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ અને ધર્મ બુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપ બુદ્ધિ માથું કૂટી કલ્પાન કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ, આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘડાનું ધન લીધું છે. ધર્મ બુદ્ધિ બોલ્યો, મૂર્ખ, મારા ઉપર આરોપ મુકતા શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ. લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ. બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપ બુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી, આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ. જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ, જે હોય તે સુખેથી કહે. કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ. પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, પિતાજી, એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મ બુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ જળ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? જળમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મ બુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મ બુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મ બુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાખરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા, ઓ બાપરે, મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીજડાના ઝાડ પર લટકાવી દીધો. ધર્મ બુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: બાલવાણી, બાળકોની વાતો, બાળકોની વિગતો, બાળકોને લગતું માર્ગદર્શન. હોય વાત બાળકોને કેળવવાની કે બાળકો સુધી પહોંચવાની, મારું, તમારું અને આપણા સૌનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર હવે એક કદમ આગળ. સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ. બાલવાણી, વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન, આ બધું જ ભારતના ભવિષ્ય માટે. ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સર્જકો સાથે બાળક માટે સીધો સંવાદ. તો સાંભળવાનું ભૂલતા નહીં બાલવાણી રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: નમસ્કાર મિત્રો, આજે આપણે બાળકો અને દવાઓ વિશે ચર્ચા કરીશું. હું છું ડોક્ટર ચિરાગ જેતપરિયા, ઓમ બાળકો અને ચામડીની હોસ્પિટલ મોરબી. આપણી સાથે છે બાળકોના ડોક્ટર સંદીપ મોરી, માસૂમ હોસ્પિટલ મોરબી.
3: ડોક્ટર ચિરાગ સાહેબ, તો આ બાળકોની દવા વિશે થોડું જાણવું હોય તો મને પેલા ઈ થોડું જણાવો કે આ દવા કયા કયા પ્રકારે મળે છે, કયા કયા પ્રકારે લઈ શકાય છે.
2: બાળકોમાં દવાઓ મુખ્યત્વે મો વાટે કે જીભ નીચે રાખીને ચૂસવાની ગોળી, સિરપ કે ટેબ્લેટ સ્વરૂપે આવતી હોય.

0: છે, ત્યારબાદ ઇન્જેક્શન દ્વારા ડાયરેક્ટલી સીધા લોહીમાં, સ્નાયુમાં કે ચામડીના નીચેના ભાગે આપવામાં આવતી હોય છે. ત્યારબાદ સ્કીન ઉપર ઓઇન્ટમેન્ટ કે ક્રીમ સ્વરૂપે લગાડી શકાતી હોય છે, ટ્રાન્સડર્મલ પેસ્ટ તરીકે લગાવવામાં આવતી હોય છે, નાકના ટીપા, કાનના ટીપા, આંખના ટીપા તરીકે આપવામાં આવતી હોય છે, રેક્ટલ સપોઝિટરી તરીકે ગુદા માર્ગમાં પણ મૂકવામાં આવતી હોય છે, પાણીના નાશ દ્વારા કે નેબ્યુલાઇઝર દ્વારા કે પફ દ્વારા પણ આપવામાં આવતી હોય છે.
1: હા સાહેબ, તો દવાઓ આ પ્રકારે આપી શકાય. હવે આપણે દવાઓ મેડિકલ સ્ટોરેથી ખરીદતી વખતે, દવાઓ સમજતી વખતે, દવાઓ ઘરે કેવી રીતે વાપરવી, કેવી રીતે રાખવી, કેવી રીતે સ્ટોર કરવી, એના વિશે તમે શું કહેવા માંગો છો?
0: ડોક્ટરને બતાવ્યા બાદ મેડિકલ સ્ટોરમાં જ્યારે આપણે દવા લેવા માટે જતા હોઈએ છીએ, ત્યારે જે વ્યક્તિ બાળકને ઘરે દવા આપવાનું હોય, જો તે હાજર હોય તો તેમને ફરજિયાત ત્યાં સાથે જવું જોઈએ. દવા સરખી પૂરી રીતના સમજવી જોઈએ, કઈ દવા કેટલા દિવસ આપવાની છે તે સમજવું જોઈએ, કઈ દવા શેની છે તે બોટલ ઉપર લખાવવું જોઈએ. જેમ કે શરદીની દવા, તાવની દવા, ઉલટીની દવા, પછી જમ્યા પહેલા કે જમ્યા પછી તે પણ પૂરતું સમજવું જોઈએ. કઈ દવા કઈ જગ્યાએ રાખવી જોઈએ, જેમ કે અમુક દવા ફ્રીજમાં રાખવાની આવતી હોય છે, અમુક પાવડરવાળી દવામાં પાણી કેટલું નાખવાનું હોય છે તે બધું સરખું સમજવું જોઈએ. જો આપણે બે બાળકો હોય તો પહેલા બાળકની બધી દવા સમજી અને અલગ બેગમાં મૂકવી જોઈએ, ત્યારબાદ બીજા બાળકની દવા લેવી જોઈએ અને દરેક બોટલ ઉપર બંને બાળકોના નામ લખેલા હોવા જોઈએ, જેથી બાળકની દવા એકબીજા સાથે મિક્સ ના થઈ જાય. અને દવાને સ્ટોર કરતી વખતે જો બાળક મોટું હોય તો બાળકના હાથમાં ન આવે તેટલી ઊંચાઈએ દવા મૂકવી જોઈએ, તેમજ અથવા તો આપણે દવાઓને અમુક લોકમાં રાખીને આપી શકાય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે બાળક નાના નાના નાની દાદા દાદી કે કોઈ વડીલી દવા જાતે બહાર પડી હોય છે તો તે પી લેતું હોય છે, કોઈ બીપી કે ડાયાબિટીસની દવા, તો તેના લીધે તેની આડઅસર આવી જતી હોય છે. અમુક દવા કે સિરપ મીઠી હોય તો બાળક જાતે વધારે ડોઝમાં પી લેતું હોય છે. દવાઓ ક્યારે તડકામાં ન રાખવી જોઈએ.
1: તો આપણે દવાઓની પ્રોસેસ સમજ્યા. તો હવે આપણે બાળકોને દવા પીવડાવતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ? દવાઓ પીવડાવતી વખતે
0: જો બાળક સમજણ શક્તિ વાળું હોય તો બાળકને આપણે સમજાવવું જોઈએ કે આ દવા કેમ જરૂરી છે, કેમ પીવી જોઈએ, તો તે બાળક કડવી દવા હશે તો પણ તે દવા પી લેશે. ઘણી વખત બાળક દવા નથી પીતું તો મેઇનલી બાળક ડરના લીધે નથી પીતું. ઘણી વખત દવા કડવી હોય છે કે સાઈઝ જેમ કે ગોળી મોટી હોય તો પણ તેને ગળવામાં તકલીફ પડતી હોય છે, તો તેના લીધે નથી પીતું. અમુક દવાઓની કંપનીમાં બોટલ ઉપર ફ્રૂટ દોરેલા હોય છે, જેમ કે અને સાથે લખેલું પણ હોય છે કે મેંગો ફ્લેવર, ઓરેન્જ ફ્લેવર, તો તે દવા તે ફ્રૂટના જ્યુસ સાથે મિક્સ કરીને તમે આપી શકો છો. ઘણી વખત બાળક દવાની ઉલટી કરીને કાઢી નાખે તો તે દવા 10-15 મિનિટ પછી ફરીથી પૂરો ડોઝ આપવો જોઈએ. અમુક બાળકોને દવાની બોટલથી જોઈને ડર લાગતો હોય છે, જેવી બોટલ જોવે તરત બાળક ઘરની બહાર દોડવા ભાગી જતું હોય છે, તો તેવા બાળકોની સામે દવા બોટલમાંથી ફળીને ન આપવી જોઈએ. તેમને બીજા રૂમમાં બાળકને લઈ જઈ અને અલગ રૂમમાં બાળકની દવા અગાઉથી કાઢીને પછી બાળકને તે રૂમમાં લાવીને પછી દવા આપવી જોઈએ. અને ઘણી વખત દવા બાળકને રમાડતા રમાડતા પણ આપવી જોઈએ, કોઈ રમકડું રમાડતા રમાડતા પણ દવા આપણે આપી શકાય છે.
1: આ રીતે દવા તો સાહેબ આપવાની ઘણી બધી મેથડ છે, પણ હવે છતાંય પેરેન્ટ્સનો બહુ સવાલ એવા હોય છે કે બાળક દવા પીતું જ નથી, ઉલટી કરીને કાઢી નાખે છે, કોઈ પણ સંજોગોમાં દવાથી ભાગી જાય છે, તો એને કેવી રીતે પાવી, એ કેવી રીતે મેનેજ કરવું, એના માટે શું કરી શકાય?
0: જો બાળક દવા ના પીતું હોય તો સમજણ શક્તિ વાળું હોય તો આપણે બાળકને સમજાવવું જોઈએ કે આ દવા કેમ જરૂરી છે. જો બાળક સમજણ શક્તિ વાળું હોય તો આપણે બાળકને સમજાવવું જોઈએ કે આ દવા કેમ જરૂરી છે. મોટાભાગની દવા કોઈ પણ પ્રવાહી કે જ્યુસમાં કે ખોરાકમાં મિક્સ કરીને આપી શકાય છે. અમુક દવા ફરજિયાત હોય છે, જેમ કે એન્ટીબાયોટિક છે, તો તેમાં બાંધછોડ ન ચાલે. જો બાળકને દવા આપીએ અને તે બાળક તરત જ કાઢી નાખે તો 10 કે 15 મિનિટ પછી પૂરો ડોઝ ફરીથી આપવો જોઈએ. સમજણ શક્તિ વાળું બાળક હોય તો આપણે થોડો ઘણો ડર પણ બતાડી શકીએ છીએ. જો તું આ દવા નહીં પી તો તને ડોક્ટર ઇન્જેક્શન આપી શકે, તો તે બાળક તરત પી લેતું હોય છે. પણ વધારે પડતું ડરાવવું ના જોઈએ. અમુક બાળક વધારે સમજણ શક્તિ વાળા હોય તો તેમની સામે બોટલ ખોલીને દવા ના આપવી જોઈએ. બીજા રૂમમાં દવા ઓલરેડી માપીને ચમચીમાં કે વાટકામાં ભરીને પછી તેમને આપવી જોઈએ. અમુક દવા બાળકને ખવડાવવી જોઈએ કે જેમ કે કોઈ આપણે જ્યુસમાં નાખતા હોય, જો બાળકની સામે નાખશું તો બાળકને ખબર પડી જશે તો તે જ્યુસ નહીં પીવે. તો આપણે બે અલગ અલગ ગ્લાસ રાખવાની, એક આપણો ગ્લાસ અને તેના ગ્લાસમાં દવા નાખી દેવાની અગાઉથી. પછી બાળકને કે જો અમે બધા લીંબુ સરબત પી છીએ તારે પીવું છે, પછી બાળક હા પાડશે, એટલે આપણે દવા ગ્લાસ એને આપી દેવાનો, આપણે અલગ એની સાથે પી લેવાનું. આ રીતના આપણે અને રમાડતા રમાડતા પણ આપણે ફોલાવીને દવા આપી શકીએ છીએ.
1: ઘણીવાર બધા બાળકો બધી જ દવા નથી કાઢી શકતા, અમુક દવાના

0: ફોબિયા હોય છે, અને અમુક દવાઓ એને ઘણી વાર આપણે કહીએ કે આ છોકરું અમારું સુગારવું છે તો એ દવા નથી પીતા, તો એવા સંજોગોમાં ટ્રાય કરવાની, પણ છતાંય ટ્રાય ના કરે તો ડૉક્ટરને કહેવાનું કે આ દવા, આ ફોર્મ્યુલેશન ચેન્જ કરો, બીજી કંપનીની બીજી ફ્લેવરવાળી દવા બદલીને પણ ટ્રાય કરી શકાય, બીજું મોલિક્યુલ જ ચેન્જ કરીને ટ્રાય કરી શકાય, છતાં પણ દવા નથી પીતું અને એને ઇન્ફેક્શન સિગ્નિફિકન્ટ છે તો પછી એન્ટીબાયોટિક જ દેવાની જરૂર હોય તો એન્ટીબાયોટિકના ઇન્જેક્શન આપવા ઘણી વાર જરૂરી પડતા હોય છે.
1: બીજું કે ઘણી વખત આપણે દવા થોડા સમય પડેલી હોય તે દવા મહિના પછી પાછા આપણે આપતા હોઈએ છીએ, જો બાળકના વજનમાં સાચો ફેરફાર ન થયેલો હોય તો, જેમ કે ઉલટીની દવા, તાવની દવા કે પેટમાં દુખાવાની સામાન્ય દવા તમે આપી શકો છો, પરંતુ દવા આપતા પહેલા દરેક બોટલની એક્સપાયરી ડેટ ફરજિયાત ચેક કરવી જોઈએ. અમુક દવાઓ હલાવીને આપવાની હોય છે તો તેને સરખી હલાવવી જોઈએ, ત્યારબાદ દવાઓ આપવી જોઈએ. બને ત્યાં સુધી ઘરમાં એક જ વ્યક્તિએ દવા આપવી જોઈએ. ઘણી વખત કેવું થતું હોય છે કે બાળકને દાદીએ દવા આપી દીધી હોય, થોડી વાર પછી મમ્મી આવી હોય, મમ્મીને ખબર નથી તો તે દવા પાછી બીજી વાર આપશે, તો આ રીતના ઓવરડોઝ પણ થતો હોય છે. એટલે ઘરના વ્યક્તિએ કન્ફર્મ કરવું છે કે મેં આ દવા આપી છે અને બીજાને પણ ઇન્ફોર્મ કરવું જોઈએ. તેમજ નાકના ટીપા, કાનના ટીપા, નેબ્યુલાઇઝર માસ્ક, આ ટાઈપની અમુક દવાઓ કે અમુક વસ્તુઓ એક બાળકને બીજા બાળક સાથે શેર ક્યારેય ના કરવી જોઈએ. કારણ કે જેમ કે નાકના ટીપ એક બાળકના નાક નડી જશે તે બીજા બાળકને વાપરશું તો તેનું ઇન્ફેક્શન તેને બીજા બાળકને પણ લાગી શકે છે. બે દવાઓ વચ્ચે 10-15 મિનિટનું અંતર રાખવું જોઈએ. તેમજ જમ્યા પહેલાની કઈ દવા છે, જમ્યા પછીની કઈ દવા છે અને જમ્યા પહેલા કેટલા સમય આપવી જોઈએ તે પણ સરખી સમજણ સાથે આપવી જોઈએ. અમુક વખત અમુક વ્યક્તિ એવું માનતા હોય છે કે દવાનો ડોઝ ઝાઝો આપી તો બાળક જલ્દી સારું થાય, તેવું ખરેખર નથી હોતું. તેનાથી આડઅસર આવવાની શક્યતા હોય છે. અમુક વખત અમુક દવા બાળક નથી પીધું તો મા બાપ દવા અમુક ઓછી આપતા હોય છે, તે પણ ના કરવું જોઈએ. દવાનો ડોઝ તો પૂરેપૂરો જ આપવો જોઈએ અને પૂરતા દિવસે આપવો જોઈએ. મેડિકલ સ્ટોરમાં તમે ઓટીસી પ્રકારની, સામાન્ય પ્રકારની દવાઓ જાતે લઈ શકો છો, પરંતુ બાળકની તબિયત વધારે ખરાબ કે ગંભીર લાગતી હોય તો તરત જ બાળકના ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ. આજકાલ માર્કેટમાં અમુક ભ્રામક દવાઓ પણ આવતી હોય છે, જેમ કે તમે મેડિકલ સ્ટોરમાં ORS માંગો ત્યારે ORS ની બદલે ORSL નામનું એનર્જી ડ્રિંક આપી દેતા હોય છે, જે ઝાડામાં મદદ નથી કરતું. એલોપેથિક દવાઓ એલોપેથિક ડોક્ટર પાસે, આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક ડોક્ટર પાસે, હોમિયોપેથિક દવાઓ હોમિયોપેથિક ડોક્ટર પાસે બતાવીને જ આપવી જોઈએ. ઘરે આપણે સામાન્ય ઉપયોગ માટે કઈ દવાઓ રાખી શકાય છે અને વાપરી શકાય છે તેના વિશે થોડું અમને જણાવો.
0: ઘરે આપણે સામાન્ય રીતે તાવની દવા, જે પેરાસિટામોલ છે, કોઈ વાર પેરાસેટામોલ થી તાવ ના ઉતરે તો આઇબુપ્રોફેન નામની દવા છે એ રાખવી જોઈએ, પણ એના ડોઝ ઉપર નિશાન કરેલું હોવું જોઈએ કે કઈ ઉંમરે કેટલો ડોઝ આપવાનો, કયા વજને કેટલો ડોઝ આપવાનો. એ ઘરે રાખી શકાય છે. એક દિવસ પૂરતી રાત્રે 2 વાગે તાવ આવે તો બિંદાસ આપી શકાય, રાત્રે 2 વાગે હોસ્પિટલ જવાની બિલકુલ જરૂર હોતી નથી. એમ 1-2 દિવસ આ દવાથી ચાલી જાય. બીજી દવા છે પેટમાં દુખે, પેટમાં વીટ આવે, ચૂક આવે તો છે, એ ખાસ કરીને 1 વર્ષથી નાના, ખાસ કરીને 6 મહિનાથી નાના આ બાળકોમાં ચૂકા આવતા હોય તો એ ઘરે ટીપા રાખી શકે છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે એમાં નિશાન કરીને કીધું હોય પ્રમાણે લઈ શકાય છે. અને કોઈ વાર ભવિષ્યમાં પણ ચૂકા આવે તો આ દવા વાપરી શકાય છે. જનરલી 3-1 મહિના સુધી ખોલેલી સિરપ સારી રીતે સાચવેલી હોય તો બગડતી નથી, એમાંથી ને એમાંથી વાપરી શકાય છે. પણ 3 મહિના કે 6 મહિના થઈ ગયા હોય, સારી રીતે સાચવેલી ના હોય, ઉપર ઢોળાયેલું હોય, કીડી મકોડા કે જીવજંતુ આજુબાજુમાં હોય તો એ દવા ફેંકી દેવાની. ત્રીજી દવા છે એ પેટમાં ઘણી વાર ગેસ થાય તો સેમિથિકોનના ટીપા, ડીલ ઓઇલ, ફેનિલ ઓઇલના ટીપા રાખી શકો છો. અને કોઈ વાર ગેસ થાય મોટું બાળક હોય તો ડાયજીન નામની દવા આવે, ટેબ્લેટ ડાયજીન, જે એન્ટાસિડ છે. એસિડિટી થાય, પેટમાં ઉપરના ભાગમાં દુખાવો થાય, ગેસ થતો હોય તો એના માટે તાત્કાલિક રિલીફ આપે છે. એ મોટા ભાગે બધાના ઘરમાં હોતી હોય છે અને એ 1-2 દિવસ માટે વાપરી શકાય છે. બીજી દવા જે ઉલટી માટે ઓન્ડાન્સેટ્રોન નામની દવા આવે છે, ગોળી પણ હોય છે, સિરપ પણ હોય છે, એ પણ 1-2 ઉલટી થાય તો આપી દેવાની હોય છે. પણ જો વારે વારે ઉલટી થાય અને દવા આપ્યા પછી પણ કાઢી નાખે તો પછી હોસ્પિટલે કે ક્લિનિકે બતાવવા જવાની જરૂર પડી શકે છે. એટલે આ તાવની, ઉલટીની, પેટમાં દુખવાની, ગેસની આ દવાઓ ઘરે રાખી શકો. આ ઉપરાંત નાકના ટીપા છે, જે સલાઈન નાકમાં મીઠાના પાણીના ટીપા નાખવાના હોય છે, રેડીમિક્સ મળે છે, એ પણ વાપરી શકાય છે. એ ગમે ત્યારે વાપરી શકાય, ગમે એટલી વાર શરદી થાય, નેઝલ બ્લોક થાય, નાક બંધ થઈ જાય ત્યારે વાપરી શકાય છે. એની કોઈ આડઅસર હોતી નથી, દિવસમાં ગમે એટલી વાર નાખી શકો છો. આ દવાઓ ઘરગથ્થુ જે છે એ ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય છે, આપણે ફરવા ગયા હોય ત્યાં પણ જાતે લઈ શકાય છે. અને આ દવાઓનો યુઝ 1-2 દિવસ માટે કરવો જોઈએ. ત્રીજા દિવસે આ સેમ તકલીફ ચાલુ રહે તો સમયસર ડોક્ટરને બતાવવું જરૂરી હોય છે.
1: કઈ દવાઓ જરૂર પડે તો જ આપવી જોઈએ,
0: અમુક દવાઓ જે આગળ આપણે ઘર

0: જૂઠું વાત કરી કે રાખી શકાય, એ જરૂર પડે તો જ આપવી જોઈએ. હવે તાવની દવા છે તો આપણને ખબર નથી કે આ ઇન્ફેક્શનમાં આ વાયરલ ફીવર કેટલા દિવસ આવવાનું છે, એટલે સવાર બપોર સાંજ કોઈ 3 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 7 દિવસ એવે લખીને આપે તો એવી રીતે નથી આપવાની. તાવની દવા તાવ આપ્યા પછી જ આપવાની છે. તાવ આવે તો પ્રિફરેબલી ઘરમાં થર્મોમીટર રાખો, થર્મોમીટરથી તાવ માપો, 100 ડિગ્રી ફેરનહીટ ઉપર તાવ હોય તો જ તાવની દવા આપો. એક તાવની દવા પેરાસિટામોલ આપો, એનાથી ના ઉતરે તો એકાદ કલાક પછી આઇબુપ્રોફેન નામની દવા આપી શકાય છે. એનાથી પણ 1 કલાક 1.5 કલાકમાં ના ઉતરતો હોય તો મેફેનેમિક એસિડ નામની દવા આપે, એ પણ વાપરી શકાય છે. પણ આ પેરાસિટામોલની દવા તમે 4 થી 6 કલાક પહેલા બીજી વાર ના આપી શકો, આઇબુપ્રોફેનની દવા 6 કલાક પહેલા ના આપી શકો, અને મેફેનેમિક એસિડની દવા તમે 8 કલાક પહેલા બીજી વાર ના આપી શકો. પણ તાવ ના આવે તો આ 3 માંથી એકેય દવા આપવાની હોતી નથી. સવાર બપોર સાંજ એમ તો ક્યારેય નહીં, જરૂર હોય એ પ્રમાણે આપો. તાવ નથી, તાવની દવા નથી આપવાની. તાવ આવે છે, જરૂર છે તો તાવ દવા આપો. તાવની દવા માત્ર એટલું જ કામ કરે છે કે તાવને 6 કલાક કે 8 કલાક દવાની અસર હોય ત્યાં સુધી ઉતારી દે. બીજે દિવસે બીમારી નહીં હોય તો બીજા દિવસે તાવ નહીં આવે. બીજે દિવસે બીમારી હશે તો તાવ આવશે. બીજે દિવસે બીમારી વધશે તો તાવ વધશે, સાથે સાથે બાળક રમતું નથી, ઢીલું પડી જાય, સૂતું સૂતું રહે, તબિયત બગડે છે, તો સમયસર હોસ્પિટલે જવાની જરૂર હોય છે. તો એક થઈ તાવની દવા. બીજી છે પેટમાં દુખવાની દવા, કે જે પેટમાં દુખે તો આપવાનું. જ્યારે પેટમાં દુખે, આંતરડાનું ઇન્ફેક્શન થાય ત્યારે 1-2 દિવસ કે વધીને 3 દિવસ આપવી પડતી હોય, પણ એ પણ જ્યારે દુખે ત્યારે જ આપવાની હોય છે. ઘણી વાર એક જ વાર પેટમાં દુખવાની દવા આપી અને પછી બીજા ત્રીજા દિવસે દુખાવો થતો પણ નથી, કારણ કે ઇન્ફેક્શન માઇનર હોય અને કોઈ વાર ટેમ્પરરી પેટ અપસેટ થયું એના લીધે દુખતું હોય તો જતું રહે, તો એને પણ સવાર બપોર સાંજ 2-3 દિવસ 5 દિવસ એવી રીતે આપવાની જરૂર હોતી નથી.
1: કઈ દવાઓનો કોર્સ પૂરો કરવો જરૂરી નથી?
0: અમુક દવાઓ જે રિલીવર મેડિસિન હોય છે, કે જે આપણને બીમારીમાં ટેમ્પરરી રિલીફ આપે, દાખલા તરીકે શરદી ઉધરસની દવા છે. હવે શરદી ઉધરસ કોઈ વાયરસ ઇન્ફેક્શનના લીધે થાય, બેક્ટેરિયાના ઇન્ફેક્શનના લીધે થાય. અમુક વાયરસના ઇન્ફેક્શન હોય સેલ્ફ લિમિટિંગ હોય, સમય જાય 3 દિવસ 4 દિવસ 5 દિવસ 7 દિવસે એની મેળે મેળે જતા, એમાં કોઈ ક્યુરેટિવ મેડિસિન હોતી નથી. તો એમાં સિમ્પટોમેટિક રિલીફ માટે આ રિલીવર મેડિસિન લેવાની જરૂર હોય છે. દાખલા તરીકે કફ સિરપ ઉધરસ શરદીની દવા છે, એ સામાન્ય રીતે 2 દિવસ 3 દિવસ 4 દિવસ જરૂરિયાત પ્રમાણે લેવાની હોય છે. પણ સડંગ 7 દિવસ લેવું એવું જરૂરી નથી. વચ્ચે 2 દિવસ સારું હોય 2 દિવસ બંધ કરી શકો, વચ્ચે જરૂર પડે પાછી શરદી ઉધરસ થયા થોડા થોડા છે તો 1-2 દિવસ વધારે આપી શકો. એવી રીતે એમાં ફૂલ કોર્સ કરવાની કે બહુ સ્ટ્રીકલી રિજિડ લેવાની જરૂર હોતી નથી. બીજી દવાઓ ઘણી વાર આપણે એન્ટાસિડ કે PPI એટલે જુનિયર લેન્જોલ કે એસિડિટીની દવા લખતા હોય તો ઘણી વાર એસિડિટીમાં 2 દિવસમાં સારું થઈ જતું હોય તો એ લેવાની જરૂર હોતી નથી લાંબો ટાઈમ, કારણ કે બાળકોમાં બહુ એસિડિટી હોતી નથી. ઘણી વાર 2-3 દિવસ બાળકોમાં સિગ્નિફિકન્ટ પ્રોબ્લેમ હોય, 3-4 દિવસથી એકદમ છોકરું રમતું થઈ જાય, ડ્રામેટિક ઇમ્પ્રુવમેન્ટ હોય છે, તો આ લાંબો સમય માટે લેવાની જરૂર હોતી નથી. અમુક કોર્સ લખ્યો હોય કે આમાં 15-20 દિવસ કે મહિનો દિવસ આપવી, તો એવી બીમારીમાં જેને સિગ્નિફિકન્ટ એસિડિટીનો પ્રોબ્લેમ હોય એમાં લેવી જરૂરી હોય છે, પણ રૂટીન યુઝ માટે બહુ જરૂર પડતી નથી. જે એડલ્ટમાં કોમનલી વપરાય છે, બીજી દવાઓની સાથે ખાસ વપરાય છે.
1: કઈ દવાઓનો કોર્સ પૂરો કરવો ફરજિયાત છે?
0: અમુક દવાઓ એવી છે કે જે ક્યુરેટિવ છે, ક્યુરેટિવ એટલે જેના લીધે ઇન્ફેક્શન કંટ્રોલ થાય છે, દાખલા તરીકે એન્ટીબાયોટિક. તો એન્ટીબાયોટિક જે ખાસ કરીને પાવડર વાળી દવા આવે, ડિસ્પર્ઝિબલ ટેબ્લેટ આવે અને કડવી ગોળી આવે, આ બધી એન્ટીબાયોટિક છે, એના કોર્સ જનરલી પૂરા કરવાના હોય છે, કારણ કે બેક્ટેરિયાના ઇન્ફેક્શન કામ સામે કામ કરે છે, બેક્ટેરિયાને મારે છે. એટલે એને 2 દિવસમાં ઘણી વાર સારું થઈ જાય, 50-60-90% ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું હોય, પણ ત્યારે આ દવા બંધ કરવાની નથી. આ દવાઓ પાછળના 4-5 દિવસ પણ પૂરી કરવાની હોય છે.
1: દવા આપતી વખતે પ્રેમ ભર્યો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખવો. દવા એટલે માત્ર બોટલમાં જ નહીં, પરંતુ તમારો પ્રેમ ભર્યો સ્પર્શ પણ બાળક માટે દવા જ છે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સઅપ કરો 95129686.

0: કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9599-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 95 12 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95129668 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95129668 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે

90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાત ને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાત ને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુર નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88-95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવ

મોકલી આપો પાલનપુર નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે

0: કરો વોટ્સએપ દ્વારા 9512966688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે,
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હેલો હાય, હું છું આરજે પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે નાની વાતોમાં ઘણી એવી વાતો જોઈ હતી કે જે આપણા જીવનના દરેક ભાગને સ્પર્શતી હતી. આજના એપિસોડમાં પણ આપણે એવી જ વાતો જોવાની છે. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એ પુસ્તકનું નામ છે જીવન સાફલ્યની વાટે, કે જે દિનેશ પટેલ દ્વારા લખવામાં આવી છે. તો શરૂ કરીએ આજની નવી પણ નાની વાતો. સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગર કિનારે નદીની પ્રસન્નતાનું કારણ કોઈએ પૂછ્યું ત્યારે નદીએ અહંકારથી કહ્યું, કેટલાય વર્ષોથી વચ્ચે રહેલો એક પર્વત મને તને મળવામાં ખૂબ જ હેરાન કરતો હતો. આજે મેં એ પર્વતને તોડી નાખ્યો અને હું ચારેય બાજુથી જાહેરાત કરતી આવી કે મારા રસ્તામાં જે કોઈ અવરોધ બનશે એના હાલ પણ પર્વત જેવા થશે. સાગરે હસતા હસતા કહ્યું, નદી એક કામ કરીશ. અહીં એક બાજુ નેતરની સોટી ઉગી છે, એમાંથી બે ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ? નદી તો ઉપડી નેતરની સોટી લેવા. તેણે બળપૂર્વક નેતર પર આક્રમણ કર્યું, પણ નદી જેવી નેતર પર કૂદી એવી નેતરે તેની કાયાને નમાવી દીધી. નદીનું પાણી રવાના થતા નેતર પાછું વળી ઊભું થઈ ગયું. આ જોઈને નદી ખૂબ ગુસ્સે થઈ. વધારે

પૂર્વક નેતર પર કૂદી, પણ પરિણામ એ જ હતું. આખા દિવસના નદીના આક્રમણ ચાલુ રહ્યા, પણ નેતર ન તૂટ્યું. થાકી હારીને નદી સાગર પાસે આવી અને કહ્યું, કેમ નદી, નેતર ક્યાં? ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું. પર્વતને હું તોડી શકી, પણ આ નેતરના મૂળને હચમચાવી પણ ન શકી. સાગરે કહ્યું કે નદી, પર્વતને તું તોડી શકી કારણ કે તે અક્કડ હતો, નેતરને તું ન તોડી શકી કારણ કે તે નમી ગયું. આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓને પણ પાણી ઉતરવા સહેલા છે, પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારા પણ પાણી ઉતારવા સહેલા નથી. સાગરની વાત સાંભળીને નદીનો અહંકાર ઓગળી ગયો. જગતમાં આ વાત ખૂબ જ મહત્વની છે કે જે અક્કડ રહ્યા છે તે હારી ગયા છે, અને જે જીતી ગયા છે તે ઝૂકી જનારા. આપણે પણ આજથી આજ ગુણ કેવી જીવનને જીવતા ઘણી આપણે પણ આજથી આજ ગુણ કેળવીએ અને જીવનને જીતવા માટે ડગ આગળ માંડીએ.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે વાત કરી રહ્યા હતા નાની વાતોની, એવી વાતો કે જેની અંદર આપણે ઘણા એવા મહાન લોકોની વાત કરી કે જેઓ આપણા જીવનમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. અને આજે આપણે એવા લોકોની અથવા તો એવી નાની વાતો કરવાની છે કે જેમાં તમે અને હું બધા જ આપણા જીવનના દરેક પાસાને એમાં રિલેટ કરીએ છીએ. તો શરૂઆત કરીએ આજના નાની વાતોના એપિસોડની. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું એનું નામ છે જીવન સાફલ્યની વાટે, કે જે દિનેશ પટેલ દ્વારા લખવામાં આવી છે. મહાત્મા ગાંધીના શબ્દોમાં કહીએ તો આત્મવિશ્વાસનો અર્થ એ છે જે પોતાના કામમાં અને પોતાની જાતમાં અટૂટ શ્રદ્ધા રાખે છે. આવી અટૂટ શ્રદ્ધા રાખનાર અને ભારતની સ્વતંત્રતા માટે શહીદ થનાર વીર ભગતસિંહના બાળપણનો એક સુંદર પ્રસંગ આપણને આત્મવિશ્વાસ વિશે ઘણું બધું શીખવી જાય છે. એક દિવસ ભગતસિંહ અને તેમના પિતા લાહોરના બજારમાં ફરી રહ્યા હતા. બપોરનો સમય હતો અને પિતા પુત્ર બજારમાં ખરીદી માટે નીકળી પડ્યા હતા. તેઓ ફરતા ફરતા અનારકલી નામના એક બજારમાં આવી પહોંચ્યા. ભગતસિંહ નાનપણથી જ બહુ તોફાની સ્વભાવના હતા એટલે તેઓ કુદાકુદ કરતા હતા. આ કુદાકુદ જોઈને તેમના પિતાને ગુસ્સો આવે છે અને તેઓ ભગતસિંહને ભર બજારમાં એક લાફો મારી દે છે અને કહે છે કે શાનો આટલો ફાંકો થાય છે, તને લોકો એ મારા નામથી ઓળખે છે. આ બજારમાં તું જે ફરી રહ્યો છે ત્યારે કોઈ એમ નથી કહેતું કે તું ભગતસિંહ છે, તને લોકો એમ કહે છે કે તું આમનો પુત્ર છે, એટલે તારો આ ફાંકો તું બંધ રાખ. ભગતસિંહ એ સમય કશું બોલ્યા નહીં, પરંતુ પિતાની આ વાત તેમને બહુ લાગી આવી અને થોડો સમય બાદ તેઓ પોતાના પિતાને કહે છે કે પિતાશ્રી મને માફ કરશો, પરંતુ એક સમય એવો આવશે કે જ્યારે હું તમારા નહીં પરંતુ તમે મારા નામથી ઓળખાશો. અને ભગતસિંહ આ વાત રિયલમાં સાબિત કરી બતાવી. અને એક દિવસ એવો જરૂર આવ્યો કે જે દિવસે લોકો એમના પિતાને વીર ભગતસિંહના નામથી ઓળખવા લાગ્યા. આજકાલના બાળકો કે જેમને એમના માતા પિતા કશું બી કહે છે ત્યારે એમને ખોટું લાગી જાય છે. આ બાળકોને આ વાત સમજવી અને સાંભળવી ખૂબ જ જરૂરી છે. પોતાના માતા પિતાની વાતને ખોટું ન લગાડતા એ વાતને પોઝિટિવલી કેવી રીતે રહેવી અને એને કેવી રીતે સ્થાપિત કરવી એ મહત્વની વાત છે. અને પોતાના આત્મવિશ્વાસને કેવી રીતે કાયમ રાખવો એ પણ જરૂરી છે. આગળ એક આવી જ નવી વાત સાથે મળું છું.

રિવાજ કે કુરિવાજ? રિવાજ રિવાજ બનીને રહે તો સારું, પરંતુ આ જ રિવાજ જ્યારે કુરિવાજ બની જાય છે ત્યારે એ આ સમાજને ઉધઈની જેમ કોતરી ખાય છે. તો આવા જ કુરિવાજ માટે એક મહત્વની વાત લઈને આવું છું. સરદાર વલ્લભભાઈ પટેલ, તેમના પિતાનું નામ ઝવેરભાઈ. ઝવેરભાઈને ત્રણ પુત્રો હતા. સૌથી મોટા પુત્ર નરસિંહભાઈ, વચેટ પુત્ર વિઠ્ઠલભાઈ અને સૌથી નાના પુત્ર વલ્લભભાઈ. ઝવેરભાઈનું 1914માં અવસાન થયું. નાતના રિવાજ પ્રમાણે નરસિંહભાઈએ ઝવેરભાઈનું કારજ કરવાનું નક્કી કર્યું. આ વાત તેમણે વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈને જણાવી. પણ વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ તો કુરિવાજોના કટ્ટર વિરોધી હતા. કારજ કરવાને બદલે કોઈ સામાજિક કાર્યમાં તેનો ખર્ચ કરવાનો બંને ભાઈઓએ આગ્રહ કર્યો. પણ નરસિંહભાઈ પોતે રૂઢિચુસ્ત હતા. ભાઈઓનો આવો વિચાર એમને કેવી રીતે યોગ્ય લાગે? તેમણે તો બંને ભાઈઓને સાફ સાફ કહી દીધું કે તમે વિરોધ કરશો તો પણ હું જ્ઞાતિને જમાડવાનો છું. મારી તો તમને બંને ભાઈઓને વિનંતી છે કે તમે આ વિરોધ છોડી દો અને જ્ઞાતિના જમણ વખતે હાજર રહો, આપણા કુટુંબની આબરૂ સાચો. જ્યારે આ વિનંતીનો અસ્વીકાર થયો ત્યારે નરસિંહભાઈએ એક ધમકીના રૂપમાં બંનેને જવાબ આપ્યો કે કારજ નહીં કરો તો ભાગ તો નહીં લો અને તમને બાપની માલિકીનું પણ કશું મળશે નહીં. પણ વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ, જેઓ પોતે નિષ્પ્રાય બનેલી રૂઢિઓ અને કુરિવાજોના કટ્ટર વિરોધી હતા, તેમણે નરસિંહભાઈને જણાવી દીધું કે અમે રાજી ખુશીથી આ મિલકતને હક જતો કરવા તૈયાર છીએ. અમારે એમાંથી એક પાઈ પણ નથી જોઈતી, પણ આ કુરિવાજોનું પ્રોત્સાહન અમે નહીં કરીએ અને સુરિવાજવાળા સમાજની અમે સ્થાપના કરીશું. પછી બંને ભાઈઓ જ્યારે પણ પોતાના ગામ કરમસદ જતા ત્યારે બાપના ઘરને બદલે બીજે ક્યાંક ઉતરતા. કુરિવાજ નાબૂદી અને સુરિવાજની સ્થાપનાનો કેવો દઢતા હતા. જેમ સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈએ કુરિવાજનો વિરોધ કર્યો, તેમ શું આપણે આપણા સમાજના પ્રવર્તતા આ કુરિવાજોનો વિરોધ કરી શકીએ? અને શું આપણા સમાજને આપણે સુરિવાજ તરફ ના લઈ જઈ શકીએ? ચોક્કસ કરી શકીએ. પેલું કહેવાય છે ને, સુપ્રસ્થ શીઘ્ર. તો ચાલો શરૂઆત કરીએ.

પચાવેલું તત્વજ્ઞાન કોને કહેવાય? એક ગામમાં એક ગુરુ મહારાજ પધાર્યા. રોજ ગુરુદેવના પ્રવચનમાં એક શેઠ સમયસર આવે. ગુરુદેવ જેટલા નિયમિત તેટલા શેઠ પણ નિયમિત. પ્રવચન શરૂ થાય, શેઠ હાજર હોય. રોજ સમય હાજર થનારા શેઠ આજે પ્રવચન અડધું પૂરું કરવા છતાં પણ તે હાજર ના થાય. ગુરુ મહારાજે પણ આજે પેલા વ્યાખ્યાનમાં મજા ના આવી. મનમાં સતત વિચાર આવ્યો કે પેલા શેઠ આજે કેમ નહીં આવ્યા હોય, શું કારણ હશે? પ્રવચન પૂરું થવાની 2 મિનિટ બાકી હતી, શેઠ આવ્યા. વ્યાખ્યાન પૂરું થતા રૂદી જે મહારાજને મળ્યા, મહારાજે પૂછ્યું, ભાગ્યશાળી, તમે કોઈ દિવસ મોડું ના કર્યું ને, આજે શું થયું? શેઠે કહ્યું, મહારાજ, અમે તો સંસારી જેવડા, શું કરીએ? ક્યારેક એવી જવાબદારી નિભાવી પડે છે, ઈચ્છા હોવા છતાંય ધર્મારાધના થઈ શકતી નથી. ઘણા સમયથી મહેમાન આવ્યા હતા, તેઓ વિદાય થયા પછી વળાવીને આવતા મોડું થઈ ગયું. મહારાજશ્રી તો કંઈ બોલે કે વિચારે એ પહેલા બાજુમાં રહેલા એક ભક્તે કહ્યું, મહારાજ, આ શેઠને કયા મહેમાન વળાવે, આ શેઠ કયા મહેમાનને વળાવવા ગયેલા એ ખબર છે? તેમણે એકનો એક જુવાન દીકરો હતો કે જે તેમની પેઢીનો બધો જ વહીવટ સંભાળતો હતો. જે તેમની ગણપણની લાકડી હતો તે આજે સવારમાં પરલોક જતો રહ્યો છે. તેની સ્મશાન યાત્રામાં આ શેઠ ગયેલા. વિધિ પતાવીને સીધા વ્યાખ્યાનમાં આવીને બેઠા છે. ગુરુ મહારાજ આ વિચારીને, આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા અને પેલા શેઠ બોલ્યા, મહારાજ, મારો દીકરો મારો લેણદાર હશે.

લેણો લેવા આવ્યો હશે. બધું દેવું પૂરું થઈ ગયા પછી એ હળવો ફૂલ થઈ 25 વર્ષનો મહેમાન બનીને આવ્યો અને આજે એને વિતાવી લીધી. વળાવવા તો જવું પડે ને. આપે જ આ તત્વજ્ઞાન શીખવી છે. મારા તો આ શેઠના પચાવેલા જ્ઞાનને મનોમન પ્રણામી રહ્યા હતા. અત્યારે અમુક ટીવી ચેનલોમાં સતત ધાર્મિક પ્રવચનો આવતા હોય છે, આધ્યાત્મિક વાતો હોય છે, પરંતુ આ પ્રવચનો પચાવનાર કેટલા, તેને સમજનાર કેટલા.

આજકાલના બાળકોના મનની વ્યથા શું હોય? મા બાપ કે જે પોતાના બાળકો પાસેથી વધારે પડતી એક્સપેક્ટેશન રાખી રહ્યા છે, એમના માટે એમના મનની વાતો શું હોય? એક પુસ્તક છે જીવન સાફલ્યની વાટે, કે જેની અંદર આ વ્યથાને બહુ સારી રીતે દર્શાવી છે, જેને હું તમારી માટે લઈને આવું છું. આ બાળક કહે છે, મને ખબર જ હતી કે હું અહીંયા આવીશ એટલે તમે મને ધમકાવશો, અરે ડોળા કાઢશો અને પૂછશો, શું કામ છે તારે લ્યા, તું શું કરે છે, અરે મારે બીજું શું કરવાનું હોય, મારે તો તમે નચાવો તેમ કઠપૂતળીની માફક નાચવાનું જ છે ને, હું કોણ છું, મારે શું થવું છે, મારો શું અરમાન છે, એનાથી તમારે કોઈ લેવા દેવા જ નથી. ભલે તમે મને ઓળખવાનો દાવો કરતા હોય, ભલે તમે કહેતા હોય કે હું બાળ મનોવિજ્ઞાનનો જાણકાર છું, પણ શું તમે એક બાળકને, એક દીકરાને, એક દીકરીને, એક વિદ્યાર્થીને સાચા અર્થમાં ઓળખ્યો છે ખરો? હું પૂછું છું, મને ઓળખવાની તમે તસ્દી પણ લીધી છે ખરી? તમે ભલે સારા શબ્દો વાપરીને મને મહત્વ આપ્યું, કેવા શબ્દો, બાળક ફૂલ છે, બાળક પ્રભુનો અવતાર છે, અરે બાળક પ્રભુ પૈગંબર છે, પણ શું બાળકરૂપી પૈગંબરને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે ખરો? કહું છું કે હૃદય જેવું કંઈ છે તમારે, શું કહ્યું છે તો સાંભળો. હું બાળક છું ફૂલ કહીને તમે મને નવાજવાનો પ્રયત્ન કર્યો, પણ ફૂલની જેમ મારી આ રીતે આપ મેળે મને ખીલવા જ ન દીધો, પ્રયત્ન કદાપી કર્યો છે ખરો? શું મારે બીજાને ખીલવે તેમ ખીલવાનું? પપ્પા કહે છે ડોક્ટર બન, મમ્મી કહે છે વકીલ બન, મોટા કહે છે એન્જિનિયર બન, પણ કોઈ દિવસ મને પૂછે છે કે મને શાનો શોખ છે, મારે શું બનવું છે? ગણિતમાં બે ગુણ કપાય તો પપ્પા ડોળા કાઢે, મમ્મી વેલણ લે, અરે એક દિવસ તો ખાવાનું એ ન મળે, કેમ ઓછા ગુણ આવ્યા? પણ શું કોઈ દિવસ વિચાર્યું છે કે મારામાં કેટલી તાકાત છે?

તાકાતની બહારની અપેક્ષાઓ હું કેવી રીતે પૂરી કરું, અને તે પણ ડોળા કાઢવાથી, વેલણ મારવાથી અને ભૂખે મારવાથી? શું મારે રમવાનું, કૂદવાનું, નાચવાનું, ગાવાનું, ખાવાનું, ભણવાનું અને ઊંઘવાનું પણ બીજાની મરજીથી? શું મારી મરજીની કોઈ આઝાદી નથી? વાહ, તમે તો મને સાચા અર્થમાં આઝાદ દેશનું ગુલામ બાળક બનાવી દીધો છે, જે શતરંજના પ્યાદાની માફક નચાવ્યા એમ નાચ્યા કરે છે. ભણવા પર પણ સાહેબને પસંદ હોય તે ગણિત ભણવું હોય ત્યારે પર્યાવરણ, કવિતા ગાવી હોય ત્યારે સમાજ વિદ્યા, પછી મને ક્યાંથી રસ પડે? બાજુવાળા સાથે બોલવાનું નહીં, હલવાનું નહીં, નહીં તો અશિસ્ત કહેવાય. ક્ષમતાઓ મુજબ જ ભણવાનું, ઘેર પણ રમવાની મોકળાશ નહીં, ઘરે જઈને પુસ્તકનો સ્વાધ્યાય તો કરવાનો જ, સાથે સાથે સ્વાધ્યાય બધી પ્રેક્ટિસ વર્કનું પ્રારણ તો ખરી જ, મુક્તતાનું તો નામ જ નહીં. અરે, તમે મને બનાવવા શું માગો છો? તમારી વિચારસરણી પર રચાયેલી મારી જિંદગીની ઇમારત તો મારો વિચાર સરખો છે જ નહીં. તમે જ કહો આ ઇમારત કેટલા દિવસ ટકશે? મારા પર મહેર કરો, હું માનું છું કે તમે મારા હિત ચિંતક છો, પણ હિતના બહાને મારા પર જુલમ ના કરો. હું બાળક શિક્ષણમાં કોઈ સ્લેટ જેવો છું, મારી સ્લેટમાં આડાવડા લીટા ના કરો. મને મારી રીતે ફૂલ બનવા દો, મને મારી રીતે ખીલવા દો, વિકસાવવા દો, મને મારી રીતે શીખવા દો, મને મારી કોરી સ્લેટમાંથી મારી મનપસંદ આકૃતિ ઉપસાવવા દો, મને આઝાદી આપો, મને આઝાદી આપો. તો હવે તો મને આઝાદી આપીને વિકસવા દેશો ને? બોલો તો ખરા, કંઈક તો બોલો. આ બાળકના મનની વ્યથા એ શું છે આપણે જાણી, આગળ જાણીશું એક નવી વાત આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમ 90.4.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: દિલ સે ચાહને કી મુઝે સજા દેતે હો, મેં રોતા હું ઔર તુમ મજા લેતે.

0: थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: એક વખત આપણા દીનબંધુને મળવા ગયેલા એક વખત આપણા આ દીનબંધુને મળવા ગયેલા તેમના જૂના મિત્ર આવ્યા. બંને વાતે વળગ્યા. વાતો વાતોમાં 10 વાગી ગયા. દીનબંધુ એમનું જે ઘડિયાળ જોઈ અને પેલા સજ્જની ક્ષમા માંગતા કહ્યું, માફ કરજો, મારે ચર્ચ જવાનું છે. પેલા સજ્જને કહ્યું, મારે પણ જવાનું છે, તો ચાલો સાથે જઈએ. દીનબંધુ એમનું જે કહ્યું, પરંતુ તમે જે ચર્ચ જવાની વાત કરો છો હું ત્યાં નથી જઈ રહ્યો. તો પછી આપ પ્રાર્થના કરવા ક્યાં જાઓ છો? દીનબંધુ હસે અને કહ્યું, ચાલ હું તમને મારા ચર્ચમાં લઈ જાઉં. પેલા મિત્રને લઈ લે તેઓ શહેરના સ્વચ્છ રસ્તા પરથી બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઝૂંપડીમાં લઈ ગયા. તે 13 વર્ષનો એક બાળક તાવથી તડપતો હતો અને સૂતો હતો. એક વૃદ્ધ તેને પંખો નાખ્યો. દીનબંધુએ વૃદ્ધના હાથમાંથી પંખો લઈ અને કહ્યું, બાબા આપ સુઈ જાઓ. એ વૃદ્ધના ગયા બાદ દીનબંધુએ પેલા સજ્જનને કહ્યું, આ બાળક અનાથ છે અને તેને ક્ષય નામનો રોગ છે. પડોશમાં રહેતા એક વૃદ્ધ માણસ તેની સંભાળ લે છે, પરંતુ દરરોજ 11 થી 2 વાગ્યા સુધી તેમણે કામ પર જવાનું. ત્યારે હું આ બાળક પાસે આવું છું અને પછી જ્યારે પાછા આવે છે ત્યારે જઉં છું. આજે મારી પ્રાર્થના, ઝૂંપડપટ્ટી એ જ મારું ગિરજાઘર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

એક રાજ્યના રાજા અને દિવાન વચ્ચે ચર્ચા ચાલે છે કે રાજ્યમાં અમુક લોકો અમીર અને અમુક લોકો ગરીબ કેમ છે. દિવાન બુદ્ધિશાળી હતો અને રાજાએ આ સવાલ માટે થોડા સમય પૂર્વે મંદિર નિર્માણ માટે બોલાવેલા શિલ્પીઓની રાજા દ્વારા છુપાવેશમાં મુલાકાત થઈ તેમની મનોવૃત્તિ જાણવાનું નમ્ર સૂચન કર્યું. રાજા તો બીજા દિવસે ઉપડ્યા છુપાવેશે શિલ્પીઓને ભણવા. જ્યાં મંદિર બનતું હતું ત્યાં પહોંચી ત્રણ શિલ્પકારો તેમના કામમાં મગ્ન હતા. તેમણે પૂછ્યું, ભાઈ તમે આ શું કરો છો? શિલ્પકારે કહ્યું, કેમ દેખાતું નથી મૂર્તિ ગણું છું? આ રાજ્યના રાજાને મંદિરો બનાવવાનો બહુ શોખ છે. જુઓ ને, છે કોઈ રાજાને કહેવા વાળું? કેવા પૈસાનો બગાડ છે, સાવ ધૂની માણસ છે. જયારે બીજા શિલ્પકારને પૂછ્યું ત્યારે કહ્યું, મારા પેટનો ધંધો છે, પેટ પૂરવું માટે બધું પડે, પેટ કરાવે, વેટ કામ કર્યા વગર છૂટકો થોડી છે. અને રાજાએ ત્રીજા શિલ્પકારને પૂછ્યું ત્યારે શિલ્પકારે કહ્યું, વડીલ અમારા મહારાજ બહુ દયાળુ છે, તે શિલ્પકારોને રોજીરોટી મળી રહે તે માટે અમને કામ આપે છે અને જે કામ અમે નિષ્ઠાપૂર્વક કરીએ છીએ. જો હું આ કામમાં વેઠ ઉતારું તો ઈશ્વરે આપેલી તમામ શક્તિઓ વ્યર્થ જાય અને હું તો ભગવાન કૃષ્ણની સુંદર મૂર્તિ બનાવી રહ્યો છું જેમાં ભગવાને આપેલી તમામ શક્તિઓને હું મારા કામે લગાડીશ અને આ મૂર્તિનું તેજસ્વીપૂર્ણ કામ કરીશ. મારા માલિકને મારું કામ જોઈને પ્રસન્નતા થાય એ જ મારો સંતોષ છે. રાજાને તેના પ્રશ્નોનો જવાબ મળી ગયો. પેલો શિલ્પી કામમાં વેટ ઉતારે અને માત્ર એક મજૂર તરીકે કામ કરે તે મજૂરી છે. બીજો શિલ્પી મજબૂરીથી રસ વગરનું કામ કરે તે માત્ર મહેનત છે. પણ જ્યારે ત્રીજો શિલ્પી કામને બોજ ગણવાના બદલે ઉપાસના ગણે છે તેમાંથી પ્રસન્નતા મેળવે છે એ જેનો પુરુષાર્થ છે. મજૂરી મહેનત એ ફટકતા મોતી છે અને પરિશ્રમ એ સાચું પાણીદાર મોતી છે. તો શા માટે લોકો અમીર અને ગરીબ છે એનો નિર્ણય તમારે કરવાનો રહ્યો. આજે આપણે ઘણી વાતો કરી અને એવી વાતો કરી કે જે આજકાલના સમયમાં બહુ મહત્વની છે. ફરી મળીશું આવતા એપિસોડમાં આવી નવી વાતો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો બાલાપુર 90.4 FM.

93.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्ति ने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे अने आपणे आम छाती ठोकीने ज्यारे सफलता प्राप्त करीए ने त्यारे कही शकीए के ए ज मारी पासे मारी पड़खे उभो रहे छे अथवा उभी रही छे ए व्यक्ति आ छे। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે

તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 96 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સઅપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને

ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.